96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સવારના 6 થવા જાય છે. થોડી ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: પ્રસ્તુત છે અમૃત ધારા. આજે સાંભળશો પાઠ આ વિષય પર લતા હિરાણીનો વાર્તાલાપ.
1: ફૂલ પત્ર

0: પ્રસ્તુત છે અમૃત ધારા. આજે સાંભળશો પાઠ આ વિષય પર લતા હિરાણીનો વાર્તાલાપ.
1: ફૂલ પત્તી ડાળી પર્ણના દ્વારો વટાવી પવન પાલખી પર સવાર થઈ કેટલી મૃદુતાથી પંખીઓના ટહુકા આપણા કાનોમાં પ્રવેશી જાય છે અને પછી રોમાંચનો એક આખો દરિયો અસ્તિત્વમાં પથરાઈ જાય છે. કુદરત અને માનવને ઈશ્વરે એક આનંદ માર્ગથી જોડ્યા છે. કુદરતનું પ્રત્યેક તત્વ, કહો કે ઈશ્વરનું તમામ અણમોલ સર્જન, પર્વત, સાગર, નદી, ઝરણા, વૃક્ષ, વેલી, ફળ, ફૂલ, ટહુકા કે પુષ્પોની સુગંધ, આ બધા તત્વો સત્ચિત્ત અને આનંદનું સ્વરૂપ છે. ઈશ્વર નિર્મિત આ યાત્રા પથનું આરંભ બિંદુ છે કુદરત અને એનું અંતિમ બિંદુ છે માનવ. આ સમૂળી યાત્રા એ જીવ અને જગત, પ્રકૃતિ અને માનવના આનંદની ઉત્સવ લીલા છે. ક્યારેક સવારના પોરમાં બાલ્કનીમાં ઊભા ઊભા શાંત સડકોને ચૂપચાપ જોઈ રહેતા હોઈએ ત્યારે એમ થાય કે આ સડકને, પથને હૃદય જેવું જરૂર હશે. મૌન સડક ઉપરથી પસાર થતા પગલાઓ કે એની છાતી પર પુરપાટ દોડીએ જતા વાહનો સડકના જડત્વને કાપે છે અને એનું હૃદય ખોલે છે ને ત્યારે લાગે છે કે જાણે પથ સૌને પળવાર થોભી જવા વિનવે છે. કહે છે, તમારી આ પુરપાટ દોડ, દિવસ રાત થંભ્યા વગરની દોટમાં તમે ક્યાં પહોંચવાના છો ખબર છે? ખરેખર ક્યાંય પહોંચવાનું છે કે પછી આંખો મીંચીને દોડીએ જવું એ જ તમારો જીવન મંત્ર બની ગયો છે? પથ પર પગલા માંડતો માનવી એના કશા જ અનુભવ વિના પસાર થઈ જાય ત્યારે જડ કોને ગણું, પથ કે માનવીને? માનવી ધારે તો પથની હૂંફ કે ઠંડક, પથનું ખરબચડાપણું માણી શકે છે. એના તળિયા પથ સાથે દોસ્તી માંડે તો એને કેટલીય રોમાંચક કથાઓ સાંભળવા મળે ખરી. એ ધારે તો માથા પર છવાયેલા આકાશની પરમતા અનુભવી શકે અને એ રીતે પોતાની હયાતીનો મહિમા પણ. પથની ચારે બાજુ પ્રસરેલું વાતાવરણ, એ લીલું હોય કે સૂકું, શહેરી હોય કે ગ્રામ્ય, પણ એને અનુભવવાનું ચૂકવા જેવું નથી. પથ નિર્જીવ નથી, એ જીવંત છે. શહેરની ચકાચક સડકો કે પછી રજોટાયેલા પથરાળ વાંકાચૂકા ગ્રામ્ય રસ્તાઓ અથવા અડાબીડની વચ્ચે અચાનક ઉગી જતી કે એમ જ ખોવાઈ જતી અરણ્ય કેડીઓ માનવ સ્પર્શ ઝંખે છે. કોઈ રમતિયાળ બાળક, ઉછળતો યુવાન કે ધીર ગંભીર પ્રૌઢ એની સાથે દોસ્તી માંડે એની વાટ જુએ છે. કવિતાનો પથ વહે છે હૃદયથી હૃદય તરફ. કાગળ પર શબ્દોનો માર્ગ એકબીજાની અડોઅડ અને એકબીજાને જોડતો અજવાળતો જાય છે. ગૃહિણીનો પથ ક્યાંયથી આવતો નથી અને ક્યાંય જતો નથી. એ ઘરના ખૂણે ખૂણે સતત ફરિયાદ કરે છે. માઇલોના માઇલો એ સતત કાપીએ જ જાય છે, પણ એના થકી જ ઘર ઘર જેવું બને છે. પથ દ્રશ્ય હોય એવું ક્યાં જરૂરી છે? ગાઢ જંગલમાં હવાનો પંથ બહુ વિસ્મયજનક અને સંગીતમય હોય છે. સુગંધ ક્યારે સરનામાની રાહ જુએ છે? જેવું ફૂલ ખીલે કે હવાની પાંખે ચારે બાજુ પ્રસરી જ જાય છે. ખુશ્બુનો પંથ હવા જેટલો જ નાજુક અને સુંવાળો હોય છે અને એમ જ વેરાય છે ટહુકો. ફૂલ પર ઝાકળ કેવા મધુર પ્રદેશો પાર કરતી ચૂપચાપ બેસી જાય છે એ બાજુની ડાળીની ખબર નથી પડતી. વૃક્ષનો પથ ઉર્ધ્વ છે, એનું આસપાસમાં વધવું, ડાળીઓનું ફેલાવું એ તો પેટા ક્રિયાઓ છે. એની મૂળ ક્રિયા, મૂળ ગતિ ઉપર અંબર સાથે દોસ્તી કરવાની છે, એના તરફ લંબાવવાની છે. આકાશનો પથ ઉતરી આવે છે ધરતી તરફ અને ધરતીનો પથ લંબાય છે અસીમ આકાશ તરફ અને આ બંનેનો યોગ આખી સૃષ્ટિને ચેતન પૂરું પાડે છે અને એમાં માનવ જીવન વિકસી જાય છે. આજના આ શુભ પ્રભાતે આપ સૌનું જીવન પથ પર એટલો જ રળિયામણો હો એવી શુભેચ્છાઓ સાથે.
0: લતા હિરાણીના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિષય પાઠ ઉપર વાર્તા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાળ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના 191 તાલુકાઓમાં વરસાદ. સુરતમાં સૌથી વધુ 18 ઇંચ જેટલો વરસાદ વરસતા તંત્ર ખડે પગે. ભારે વરસાદની આગાહી. વર્તમાન વરસાદની સ્થિતિમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 24 કલાક કાર્યરત રહેવા સરકારનો જિલ્લા તંત્રને આદેશ. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી બિન હથિયારી પીએસઆઈને નિમણૂક પત્રો એનાયત કરશે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 7 દિવસમાં રાજ્યભરમાંથી 5 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. નોટિંગહામ ખાતે રમાયેલી 3G T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. સુરતમાં ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સલામત સ્થળોએ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાંથી 567 નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને લોકો માટે મહાનગરપાલિકા દ્વારા ભોજન, પાણી તેમજ અન્ય જરૂરી પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે પ્રશાસનની સૂચનાઓનું પાલન કરે અને અફવાઓથી દૂર રહે. ભારે વરસાદના પગલે સુરતમાં જે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને જણાવ્યું હતું અને લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે.
1: સુરત મહાનગરપાલિકા તરફથી ખાસ અનુરોધ છે કે ખૂબ વરસાદ આખા દિવસ પડ્યું છે અને કોઈ કોઈ જગ્યામાં 50 mm થી વધારે પણ પડ્યું છે. ભેદવાદ કાડી અને સીમાડા કાડીમાં પાણી ડેન્જર લેવલથી ઉપર ચાલી રહ્યો છે. BRTS અને એવા જાહેર પરિવહનમાં પણ સેવાઓમાં ડિસ્ટર્બન્સ આવી છે અને ફ્લેશ ફ્લડ થવાની પણ શક્યતા છે. તો આપ સૌને ખાસ અનુરોધ છે કે આપ ઘરથી બહાર નહીં નીકળતા અને ઘરે જ વ્યવસ્થિત અને સલામતી સાથે રહેવા માટે આપ સૌને ખાસ અનુરોધ છે.
0: રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સવારે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણામાં 18 ઇંચ, કામરેજમાં 17 ઇંચ, નવસારીમાં 15 ઇંચ, સુરત શહેરમાં 13 ઇંચ, વલસાડના કપરાડામાં 12 ઇંચ, જલાલપુરમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. અંબિકા, બારડોલી, ડોલવણ, મહુવામાં 8 ઇંચથી લઈ 9 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં પડી રહેલા સતત ભારે વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે, જેને જોતા વાલોડની વાલ્મીકી નદી કિનારે વસતા 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તાપી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, વાલ્મીકી, અંબિકા અને મીંઢોળા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોને અફવાથી દૂર રહેવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ ભારે વરસાદને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરે સમીક્ષા બેઠક યોજી આજે વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની તમામ શાળા અને આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. સાથે જ કલેક્ટરે ડોસવાડા ડેમની મુલાકાત લઈ જરૂરી સૂચનો પણ આપ્યા હતા. અમરેલી જિલ્લામાં 10 માંથી 6 જળાશયો ઓવરફ્લો થયા છે, જ્યારે 4 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. શેત્રુંજી નદી પર આવેલો ખોડિયા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા તેના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઠેબી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા. ભારે વરસાદ બાદ PGVCL દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલીમાં વરસાદની સ્થિતિ અંગે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક કરી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરાઈ તેમ NDRFના અધિકારી વસંત ટિકરીએ જણાવ્યું છે.
2: આગામી મોનસૂન કો દેખતે હુએ અત્યધિક વર્ષા હોને કી સંભાવના કે કારણ ટીમ કે તૈનાતી કી ગઈ હૈ. યે ટીમ ફ્લડ વોટર રેસ્ક્યુ રિસ્પોન્સ કે લિયે સક્ષમ હૈ. હમારી ટીમ કે પાસ લાઇફ સેવિંગ ડિવાઇસીસ વ ઇક્વિપમેન્ટ્સ હૈ, જૈસે કી લાઇફ બોટ, લાઇફ જેકેટ્સ, રોપ, ઇન્ફ્લેટેબલ રબર બોટ્સ, ડીપ ડાઇવ સેટ ઇત્યાદિ. યે ટીમ યહાં કે લોગોં કી સુરક્ષા કે લિયે સ્ટેન્ડ બાય મેં તૈનાત હૈ.
0: અરવલ્લી જિલ્લામાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતોએ આ વર્ષે મગફળી, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કર્યું છે. વરસાદ આવતા ખેડૂતોએ વાવણીની કામગીરી પણ હાથ ધરી છે.
3: આ વરસાદ આવ્યો તો અમે બધા વાવણીમાં પરોવાયેલા છીએ. એકંદરે કુદરતે ખેડૂતો ઉપર રેમ નજર કરી એવું લાગે છે. આ વખતે વાવેતરમાં ફળી વાવેલી છે, સોયાબીન વાવેલું છે, બીજા ધાન્ય પાકો છે.
0: ગુજરાત પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા મેઘમહેર થઈ રહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વડા ડોક્ટર એકે દાસ.
4: ગુજરાત રિજન મેં બારિશ રહેગા, હલકા સે મધ્યમ રહેગા, હેવી ટુ વેરી હેવી વિથ ઓરેન્જ વાર્નિંગ ભી દિયા ગયા હૈ. ઓર જો 9 જુલાઈ કો ઇસમે ફેરલી વાઇડ સ્પ્રેડ રેનફોલ રહેગા, હેવી રેનફોલ યેલો વાર્નિંગ કે સાથ દિયા ગયા હૈ. ગુજરાત રિજન સૌરાષ્ટ્ર કચ્છ મેં હેવી રેનફોલ વાર્નિંગ હૈ યેલો વાર્નિંગ કે સાથ. આજ ઓર કલ કે લિયે થંડરસ્ટોર્મ વાર્નિંગ દિયા ગયા હૈ. ઇસમે બિજલી ગિરને કા સંભાવના રહેગા. વિન્ડ સ્પીડ 40 સે 50 કિલોમીટર પ્રતિ ઘંટા

0: होने का संभावना है।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો। રાજ્યની વર્તમાન વરસાદની સ્થિતિમાં તમામ જિલ્લા વહીવટીતંત્રોને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 24/7 કાર્યરત રહેવા અને કંટ્રોલ રૂમને સતત એક્ટિવ રાખવા નાયબ મુખ્યમંત્રી હરસંઘવી આદેશ આપ્યા છે। સમીક્ષાના હેતુથી ગાંધીનગરમાં ગત મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં રાજ્યના પ્રભાવિત જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વરસાદની વર્તમાન પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા પણ કરવામાં આવી। શ્રી સંઘવીએ વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો, પોલીસ અધિક્ષકો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત મહાનગરોના કમિશનરો સાથે સીધો સંવાદ સાધીને ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિનો તાગ પણ મેળવ્યો। ગૃહ વિભાગ દ્વારા રાજ્યના સુરક્ષા તંત્રને વધુ મજબૂત બનાવવા અને યુવાનોને રોજગારીની ઉત્કૃષ્ટ તક આપી પૂરી પાડવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું છે। આજે ગાંધીનગરના સેક્ટર 9 સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામેલા 449 ઉમેદવારો માટેનો નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ યોજાશે। નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 7 દિવસમાં રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં કુલ 5,72,563 બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી અને 5,14,456થી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો, જેના પરિણામે કુલ 1,806 જેટલા ઓરડાઓ ખાલી થયા। અમદાવાદમાં અષાઢી બીજને 16 જુલાઈના રોજ 149મી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે। આ રથયાત્રાને અનુલક્ષીને અમદાવાદના મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં શહેર એકતા સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં પોલીસ વિભાગ, મનપાના વિવિધ વિભાગના અધિકારીઓ, જગન્નાથ મંદિરના મહંત, શહેર એકતા સમિતિના સભ્યો તથા વિવિધ સમાજોના આગેવાનોએ ઉપસ્થિત રહી રથયાત્રાના સફળ આયોજન માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હોવાનું અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું।
2: એકતા સમિતિને જો મીટિંગ થઈ, આમાં ખાસ કરીને જો ગત વર્ષોના જેટલા બી અનુભવ હતા, જો જેવા કે આપણા હાથીને કોઈ તકલીફ નહીં પડે, કોઈ સાથોસાથ અમુક જો ટ્રાફિકના વ્યવસ્થા બારે બી ચર્ચા થઈ કે ગત વર્ષોમાં જેટલા બી અમે લોકો લાગતા હતા કરવા જોઈએ, આ ચર્ચાઓથી અને એએમસી અને પોલીસ અને તમામ અન્ય એજન્સીઓ સાથે મળીને આ વખતે બી ભગવાન જગન્નાથજીના રથયાત્રા ખૂબ સારી રીતે જો પસાર કરાવશે એવી તમામ ચર્ચાઓ જો કરવામાં આવી।
1: અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇન્ડિગોની ફ્લાઇટમાં અબુધાબીથી અમદાવાદ આવેલી એક મહિલાના પર્સમાંથી તેમજ તેણે પહેરેલા ગાર્મેન્ટની અંદર છુપાવેલા 729 ગ્રામના સોનાના દાગીના મળી આવ્યા છે। આ ઘરેણાની કિંમત 98.78 લાખ રૂપિયા થવા જાય છે। હૈદરાબાદની રહેવાસી આ મહિલા પેસેન્જર કેરિયર તરીકે કામ કરે છે અને પ્રથમવાર અમદાવાદ એરપોર્ટ ઉપર આવી હતી। પુરૂષોની T20 ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું છે। 5 મેચની શ્રેણીની નોટિંગહામ ખાતે રમાયેલી 3જી મેચમાં ગઈકાલે ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 202 રનનો લક્ષ્યાંક આપ્યો હતો। ભારતીય ટીમ 12 ઓવરમાં માત્ર 76 રન જ બનાવી શકી। ઇંગ્લેન્ડ તરફથી જોશ ટોંગે 4 વિકેટ ઝડપી, જ્યારે જોફ્રા આર્ચરે 3 વિકેટ ઝડપી હતી। જોફ્રા આર્ચરને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો। આ જીત સાથે ઇંગ્લેન્ડે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે। ટપાલ વિભાગમાં હવે સાધારણ ટપાલના સંચાલન પર પણ ડિજિટલ દેખરેખ રહેશે। ટપાલ વિભાગની નવી વ્યવસ્થા અંતર્ગત સાધારણ ટપાલને ઓનલાઈન ટ્રેક કરી શકાશે। પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે દેશભરમાં ડાક સેવાઓના આધુનિકીકરણ અને કાર્યક્ષમતામાં વધારો કરવા મહત્વના પગલા અંતર્ગત એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી APT 2.0 એપ્લિકેશનમાં સાધારણ ટપાલ માટે બારકોડ આધારિત ઇન્ડક્શન અને ઇનવોઇસિંગની સુવિધા પણ મૂકવામાં આવી છે। અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર। રાજ્યના 191 તાલુકાઓમાં વરસાદ, સુરતમાં સૌથી વધુ 18 ઇંચ જેટલો વરસાદ વરસતા તંત્ર ખડે પગે, ભારે વરસાદની આગાહી। વર્તમાન વરસાદની સ્થિતિમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 24 કલાક કાર્યરત રહેવા સરકારનો જિલ્લા તંત્રને આદેશ। ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી બિનહથિયારી PSIને નિમણૂક પત્રો એનાયત કરશે। નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 7 દિવસમાં રાજ્યભરમાંથી 5 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો। નોટિંગહામ ખાતે રમાયેલી 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર.

અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450

0: કરોડની જોગવાઈ થકી આજે જીએસઆરટીસીની 111 આધુનિક જીપીએસ યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: પ્રસ્તુત કાર્યક્રમ હમ હૈ રહી પ્યાર કે દીવાર ફિલ્મ કા ગાના સુનિયે. કિશોર કુમાર ઓર આશા ભોંસલે કી આવાઝો મેં સાહિલ લુધિયાનવી કે બોલ, સંગીત હૈ આર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઇન્ડોનેશિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની ટીકા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે ભારત

0: ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી કાર્યાલયે અલ નિનોની અસર અને તૈયારીના પગલાંની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી. હવામાન વિભાગે આગામી 4 દિવસ ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. અને ક્રિકેટમાં ઇંગ્લેન્ડે નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 125 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. ભારત અને ઇન્ડોનેશિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની ટીકા કરી છે. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આતંકવાદનો સામનો કરવા માટે નિર્ણાયક અને સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી છે. જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોવોબો સુબિયાન્ટો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી. બંને નેતાઓ આતંકવાદને પ્રોત્સાહન આપતા આતંકવાદ અને હિંસક ઉગ્રવાદને રોકવા અને તેનો સામનો કરવામાં સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. બંને નેતાઓએ આસિયાન ભારત વેપાર કરારની સમીક્ષા સમયસર પૂર્ણ કરવા માટે પણ હાકલ કરી. હાલની દ્વિપક્ષીય આર્થિક પ્રણાલીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. શ્રી મોદીએ રાષ્ટ્રપતિ સુબિયાન્ટોને ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયન સંસદને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે. જકાર્તામાં ઇન્ડોનેશિયાના સંસદ સભ્યોને સંબોધતા શ્રી મોદીએ સહિયારી સભ્યતા વારસા, લોકશાહી મૂલ્યો અને ભવિષ્ય માટે સહિયારા દ્રષ્ટિકોણ પર આધારિત દ્વિપક્ષીય સંબંધોના નવા યુગની હાકલ કરી. તેમણે વિકાસશીલ દેશોનું પ્રતિનિધિત્વ કરવા અને મુક્ત, સમાવિષ્ટ અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્ર માટે ઇન્ડોનેશિયા સાથે નજીકથી કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જકાર્તામાં ભારતીય સમુદાયના સ્વાગત સમારંભમાં હાજરી આપી હતી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોવોબો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાથે જોડાયા હતા. સભાને સંબોધતા શ્રી મોદીએ ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ ભારતીય સમુદાયને વિકાસશીલ ભારત 2047 અને ઇન્ડોનેશિયા એમાસ 2045ની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં યોગદાન આપવા અપીલ કરી હતી.
1: યહાં ઇન્ડોનેશિયા મેં આપ એમાસ 2045 કે મહત્વાકાંક્ષી વિઝન પર ચલ રહે હૈ ઓર ભારત મેં હમ વિકસિત ભારત 2047 का संकल्प लेकर आगे बढ़ रहे हैं. हम दुनिया की सबसे यूथफुल सोसाइटीज हैं. हम दुनिया की सबसे तेजी से आगे बढ़ रही बड़ी अर्थव्यवस्थाओं में है. हम दोनों मेजर मैरिटाइम पावर्स हैं. हम ग्लोबल साउथ की मजबूत आवाज है.
0: ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્ન પહોંચશે, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે ત્રીજા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓની બેઠકને સંબોધિત કરશે. શ્રી મોદી ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે અલ નિનોની અસર અને તૈયારીઓના પગલાંની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. સેવા તીર્થ ખાતે પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડોક્ટર પીકે મિશ્રાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. 15થી વધુ મંત્રાલયોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં શ્રી મિશ્રાએ પશુચારાની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવા અને પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધતાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે મંત્રાલયોને રાજ્યો સાથે નજીકથી કામ કરવા અને સમસ્યાઓનું અસરકારક નિરાકરણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: બેઠક દરમિયાન હવામાન વિભાગના મહાનિર્દેશકે દેશમાં ચોમાસાની સ્થિતિ અને અલ નિનોની સંભવિત અસર અંગે માહિતી આપી હતી. કૃષિ મંત્રાલયના સચિવે ખરીફ ઋતુ દરમિયાન અલ નિનોની સંભવિત અસરને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગે જણાવ્યું હતું કે જિલ્લાઓમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને વર્તમાન પરિસ્થિતિ સ્થિર છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે હીટવેવ, ઉચ્ચ ભેજ અને ડેન્ગ્યુના પ્રકોપ પર દેખરેખ રાખવા માટે માર્ગદર્શિકા જારી કરી. ગ્રાહક બાબતો વિભાગે ચોખા, ઘઉં અને કઠોળ માટે છૂટક ભાવ અને બફર સ્ટોક પર્યાપ્તતા વિશે માહિતી પૂરી પાડી હતી. ખાતર વિભાગે રવિપાક માટે પૂરતી ઉપલબ્ધતા વિશે માહિતી પૂરી પાડી હતી. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર

0: જયશંકરે જણાવ્યું કે ભારત બહેરીન સહયોગ સતત મજબૂત થઈ રહ્યો છે. શ્રી જયશંકરે ગઈકાલે બહેરીનની તેમની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી. મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર રાજા હમાદ બિન ઇસા અલ ખલીફા, પ્રધાનમંત્રી સલમાન બિન હમાદ અલ ખલીફા અને નાયબ પ્રધાનમંત્રી શેખ ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકો દરમિયાન વિદેશમંત્રીએ બહેરીન સાથે લાંબા સમયથી ચાલતી અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે બહેરીનમાં ભારતીય સમુદાયની સલામતી, સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા બદલ બહેરીનના નેતૃત્વનો આભાર માન્યો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર રહે અથવા ઘટે તો સ્થાનિક પેટ્રોલ અને ડીઝલના ભાવ સકારાત્મક દિશામાં આગળ વધવાની અપેક્ષા છે. મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસનો પુરવઠો સતત વધી રહ્યો હોવાથી ગ્રાહકો માટેનો દ્રષ્ટિકોણ સાનુકૂળ રહેશે. નવી દિલ્હીમાં આયોજિત ડેવલપ ઇન્ડિયા સમિટ 2026માં બોલતાં શ્રી પુરીએ જણાવ્યું હતું કે ભારતે રાજદ્વારી જોડાણ, સમયસર નીતિગત હસ્તક્ષેપ, સ્થાનિક ઉત્પાદનમાં વધારો અને આયાતના વૈવિધ્યકરણ દ્વારા તાજેતરના પડકારરૂપ વૈશ્વિક ઉર્જા સંકટનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ઇથેનોલ મિશ્રિત કાર્યક્રમ એક વૈજ્ઞાનિક રીતે સાબિત પહેલ છે, જેનાથી દેશને નોંધપાત્ર આર્થિક અને પર્યાવરણીય લાભ થયા છે. નવી દિલ્હીમાં ડેવલપ ઇન્ડિયા સમિટમાં શ્રી ગડકરીએ કેન્દ્ર સરકારના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમનો બચાવ કર્યો. શ્રી ગડકરીએ ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા અને અશ્મિભૂત બળતણની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે વૈકલ્પિક બાયોફ્યુલને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. સાંભળીએ અહેવાલ.
1: श्री गडकरी ने कहा कि वैकल्पिक ईंधनों के अधिक उपयोग से प्रदूषण कम होगा, ईंधन आयात में कमी आएगी और ग्रामीण क्षेत्रों में रोजगार के अवसर बढ़ेंगे. इससे किसानों की आय में भी वृद्धि होगी. उन्होंने कहा कि सरकार की प्रमुख परियोजनाएं देश में संपर्क व्यवस्था को मजबूत कर रही है. केंद्रीय मंत्री ने जम्मू श्रीनगर मार्ग पर बन रही 36 सुरंगें, केदारनाथ रोडवे और कश्मीर से कन्याकुमारी तक बेहतर सड़क संपर्क जैसी परियोजनाओं का उल्लेख करते हुए कहा कि इनसे देश के बुनियादी ढांचे को मजबूती मिल रही है. श्री गडकरी ने ये भी कहा कि राजनीति सामाजिक और आर्थिक परिवर्तन का माध्यम होना चाहिए. शिवांग की रिपोर्ट के साथ समाचार कक्ष से અમીશા.
0: હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે. હવામાન વિભાગે આજે ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, કોંકણ અને ગોવા, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની પણ આગાહી કરી છે. ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તેલંગાણામાં ગાજવીજ સાથે વાવાઝોડાની સંભાવના છે. ગુજરાત રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 195 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં આશરે 18 ઇંચ, કામરેજમાં 17, નવસારીમાં 15.5 ઇંચ, સુરત શહેરમાં 14, કપરાણામાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પુરૂષોની T20 ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું છે. 5 મેચની શ્રેણીની નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી મેચમાં ગઈકાલે ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 202 રનનો લક્ષ્યાંક આપ્યો. ભારતીય ટીમ 12 ઓવરમાં ફક્ત 76 રન જ બનાવી શકી. અને આજના અખબારોનો મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાડ.
2: આજના મોટાભાગના અખબારોએ અમદાવાદ બ્લાસ્ટના 38 આતંકીઓને ફાંસીની સજા યથાવત અને આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. સુરતમાં 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. ઇતિહાસમાં પ્રથમવાર માત્ર વરસાદી પાણીથી પૂર, 11 મોત. સંદેશ અખબારની હેડલાઇન છે, 38 આતંકીની ફાંસીની સજા હાઇકોર્ટે માન્ય રાખી.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઇન્ડોનેશિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની ટીકા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી કાર્યાલયે અલનિનોની અસર અને તેની તૈયારીઓના પગલાંની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી. હવામાન વિભાગે આગામી 4 દિવસ ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. અને ક્રિકેટમાં ઇંગ્લેન્ડે નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 125 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: નાઇન્ટી 6.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.

ઓળખા ઝરોકામાં પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. 8:15 કાર્યક્રમ ત્રિવેણી પ્રસારિત થશે. 8:30 ચિત્રલોક. 9:30 આજ કે ફનકાર. આજનો આ કાર્યક્રમ કેન્દ્રિત છે અભિનેતા જગદીપ પર. 10:02 સાંભળી શકશો ગુજરાતી ગીત. 10:30 ધૂમ મસ્તી ધૂમ. 11:02 થીમ આધારિત કાર્યક્રમ દિલસે. 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

બપોરે 12:05 યાદોની મહેફિલ, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર, પ્રસ્તુતિ અલ્પા શાહ તથા લિપિ ત્રિવેદી, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. 1:00 સુરીલા સફર, 2:00 ત્રિવેણી કાર્યક્રમનું પુનઃ પ્રસારણ, 2:35 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, સુગમ સંગીતનો કાર્યક્રમ, 3:00 સખી સહેલી, 4:00 પિટારામાં સેલ્યુલોઇડ કે સિતારે.

પાંચ વાગે કાર્યક્રમ સરગમ, 5:30 સુરીલી સાંજ. આ કાર્યક્રમમાં અમે આપને સંભળાવીએ છીએ ગુજરાતી ગીતો. 6 સુરીલા સફર, 7 ફોજી ભાઈઓ માટેનો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જયમાલા,

આઠ વાગે હવા મહેલ, 8:15 ઝરોખા અને ત્યારબાદ નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક સાંભળી શકશો. 9 આપકે લીએ, 9:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 10 છાયાગીત અને સભાને અંતે 10:30 ઢલતી જાય રાત.

ઝેરોખામાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM પર. સવારના 8 થવા જાય છે, બરાબર 8 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર. તો પ્રતીક્ષા સમાચારની

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: પ્રસ્તુત કાર્યક્રમ ચિત્રલોક.

0: અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: પ્રસ્તુત હૈ કાર્યક્રમ ચિત્રલોક.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. મહોતું.

0: એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: आइए सुनते हैं पाठशाला फिल्म का ये गाना.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકા ઇરાન વચ્ચે સતત વધતા તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં ચાર દિવસની તેજી બાદ આજે સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 કરતા વધુ અંકનો કડાકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પીએમ મોદી ઇન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા. ભારત અને ઇન્ડોનેશિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની ટીકા કરી. પ્રધાનમંત્રી કાર્યાલયે અલનીનોની અસર અને તૈયારીના પગલાંની સમીક્ષા કરવા માટે બેઠક યોજી. આગામી ચાર દિવસમાં ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી. વર્તમાન વરસાદની સ્થિતિમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 24 કલાક કાર્યરત રહેવા રાજ્ય સરકારનો જિલ્લા તંત્રને આદેશ. રાજ્યમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. કપરાડામાં 1 ઇંચ, ડાંગમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 195 તાલુકાઓમાં વરસાદ. સુરતમાં સૌથી વધુ 19 ઇંચ જેટલો વરસાદ વરસતા તંત્ર ખડે પગે, ભારે વરસાદની આગાહી. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત. ઉપરવાસમાંથી ડેમમાં 62,000 ક્યુસેક પાણીની આવક. ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડાંગ જિલ્લામાં શ્રીકાર વરસાદ. પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગીરા નદીમાં પૂર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં નર્મદા પ્રોજેક્ટ સંબંધિત પડતર મુદ્દે

0: મુદ્દાઓને સંબંધિત કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત બહેરીન સહયોગ મજબૂત થઈ રહ્યો છે. ઈરાન દ્વારા હોર્મુઝ સમુદ્ર ધોનીમાં 3 જહાજોને નિશાન બનાવ્યા બાદ અમેરિકા ઈરાન પર હુમલા શરૂ કર્યા. વેનેઝુએલામાં 24 જૂને આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3,685 થયો. અને નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું. તો આ અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.
1: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM પર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં સાંભળશું કેટલાક સુગમ ગીતો. આરંભ કરીએ વિભા દેસાઈના સ્વરમાં ગવાયેલ અનિલ જોશીની આ શબ્દરચના સાથે.

સુંદરમની રચના સાંભળી એક શેમુ દિવેટિયાના સંગીત નિર્દેશનમાં વિભા દેસાઈ તથા ગાયક સાથીઓના સ્વરમાં.

અને દિશાના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા માલવ દિવેટિયાની, સંગીત નિર્દેશનમાં હરીન્દ્ર દવેની આ રચના. આ સાથે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. આરંભમાં સાંભળો થ્રી ઇડિયટ્સ ફિલ્મનું આ ગીત સોનુ નિગમ શ્રેયા ઘોષાલના સ્વરમાં, સ્વાનંદ કિડકિડેના બોલ, શાંતનુ મોઇત્રાની ધૂન.

આ દેખે જરા ફિલ્મનું ગીત સાંભળીએ સુનિધિ ચૌહાણના સ્વરમાં. ગીતકાર શ્રી સાક આનંદ, સંગીતકાર ગૌરવ દાસગુપ્તા.

કમીને ફિલ્મનું ગીત સાંભળશો સુરેશ વાડકર, રેખા ભારદ્વાજ, સુનિધિ ચૌહાણ તથા કુણાલ ગાંજોલાના સ્વરમાં, ગુલઝારના બોલ વિશાલ ભારદ્વાજની ધૂન.

0: और पहली बार मोहब्बत
1: की है, आखिरी बार मोहब्बत की है।
2: આ સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે સાંભળશો આજના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે થશે સમીક્ષા. વાવેતરની સ્થિતિ પર ચર્ચા. વીજપોલની નીતિ જાહેર થયા બાદ કેબિનેટની નવી નીતિ અંગે માહિતગાર કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયન સંસદને સંબોધિત કરનારા પહેલા ભારતીય પ્રધાનમંત્રી બન્યા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આવતીકાલે ભુવનેશ્વરમાં ખુલ્લા સમુદ્રમાં માછીમારીના ટકાઉ ઉપયોગ માટે અધિકૃતતા પત્ર અને ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન દસ્તાવેજનું લોન્ચિંગ કરશે. 24 જૂને આવેલા બે વિનાશક ભૂકંપ બાદ ઓપરેશન એમિસ્ટાડ હેઠળ ભારતની માનવતાવાદી સહાયને સ્વીકારવા બદલ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વેનેઝુએલાનો આભાર માન્યો. ભાવનગર ડિવિઝન દ્વારા વેરાવળથી હરિદ્વાર માટે એક માસની સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ. સુરતમાં આજે પણ ભારે વરસાદની આગાહી. શાળા કોલેજોમાં રજા. તમામ કાપડ માર્કેટ બંધ. નવસારી જિલ્લામાં સતત વરસાદને પગલે સલામતીના હેતુસર 80 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ. નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ. સુરતના સરથાણા નિવાસી આશ્રમ શાળા ખાતે 118 બાળકોને રેસ્ક્યુ કરી સ્થાનિક કોમ્યુનિટી હોલ ખાતે આશ્રય અપાયો. કેરળના 11 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ. ગઈકાલે ભૂસ્ખલન થતાં વાયનાડ જિલ્લામાં વરસાદની તીવ્રતા ઘટી ગઈ. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો રાજસ્થાન હરિયાણા અને પંજાબમાં આગળ વધવાની આગાહી કરી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 195 તાલુકામાં વરસાદ. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત બહેરીન સહયોગ મજબૂત થઈ રહ્યો છે. 5 ક્રૂ સભ્યોને લઈને શારજાહથી કરાચી જતું બોઇંગ વિમાન પાકિસ્તાનમાં એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયા બાદ દરિયામાં ક્રેશ થયું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી બિન હથિયારધારી પીએસઆઈને નિમણૂકપત્રો એનાયત કરશે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 7 દિવસમાં રાજ્યભરમાંથી 5 લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. કોલંબિયાને હરાવી સ્વિટ્ઝરલેન્ડે પહેલીવાર ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. મિત્રો, આજે અભિનેત્રી નીતુ સિંઘની વર્ષગાંઠ છે. તેણે કારકિર્દીની શરૂઆત એક બાળ કલાકાર તરીકે કરી હતી અને પછીથી તેઓ ખૂબ

મશહૂર અભિનેત્રી બન્યા હતા. તો આવો સાંભળીએ તેમની ફિલ્મના ગીતો. આરંભ કરીએ બાળ કલાકાર નીતુ સિંઘ એટલે કે બેબી સોનિયા પર ફિલ્મ આવેલ ફિલ્મ દો કલિયાના આ ગીત સાથે. સ્વર ઉષા મંગેશકરનો, ગીતકાર સાહિલ લુધિયાનવી, સંગીતકાર રવિ.

ખેલ ખેલ મેં. આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત આશા ભોસલે તથા કિશોર કુમારના સ્વરમાં, ગુલશન બાવરાના બોલ, આર ડી બર્મનની ધૂન. મિત્રો, આપને બતાવી દઈએ કે નીતુ સિંઘ આ ફિલ્મમાં જે હીરોની સાથે કામ કર્યું હતું, ઋષિ કપૂર, તેઓ પછીથી તેમના જિંદગીના અસલી હીરો એટલે કે એમના પતિ બની ગયા. આવો સાંભળીએ આ ગીત.

હવે સાંભળીશું ફિલ્મ અદાલતનું ગીત. અદાલત ફિલ્મ જેમાં સદીના મહાનાયક તરીકે ઓળખાતા અભિનેતા અમિતાભ બચ્ચન સાથે નીતુ સિંઘે આ ફિલ્મમાં કામ કર્યું હતું. ગીતમાં સ્વર આપ્યો છે મોહમ્મદ રફી તથા લતા મંગેશકરે, સંગીતથી સજાવ્યું છે કલ્યાણજી આનંદજીએ તથા શબ્દો ગુલશન બાવરાના છે.

સાંભળીએ યાદો કી બારાત ફિલ્મનું ગીત આશા ભોંસલે તથા કિશોર કુમારના યુગલ સ્વરમાં. સંગીતથી સજાવ્યું છે આર ડી બર્મને તથા ગીતના શબ્દો આપ્યા છે મજરૂહ સુલતાનપુર.

0: અને આ સાથે જ આજનો દિલસે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.
1: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
2: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
1: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
2: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
1: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
3: મહોતું.
0: હેલો શ્રોતા મિત્રો, નમસ્કાર. કેમ છો?
4: મજામાં ને?
0: આપ સાંભળી રહ્યા છો આપની રેડિયો દોસ્ત પ્રકૃતિને 96.7 FM પર. સવારના 11:30 થઈ રહ્યા છે અને પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ. શ્રોતા મિત્રો, ઘડિયાળનો કાંટો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, 12 તરફ આગળ વધી રહ્યો છે, બપોર તરફ. અને સાથે જ ઓફિસ અને ઘરના કામો પણ ઝડપથી આગળ વધી રહ્યા છે. પણ ચોમાસાની આ ઠંડી મોસમ શરૂ થઈ ગઈ છે તો મન થાય કે હાથમાં ગરમા ગરમ ચાનો એક કપ હોય, સાથે કોઈ મિત્ર હોય કે પ્રિયજન હોય અને લોંગ ડ્રાઈવ પર જઈએ અને સાથે સરસ મજાના ગીતો હોય. કયું ગીત? મધુમતી ફિલ્મનું આ ગીત, જે આપણને આજે પણ એટલું જ ફ્રેશ લાગે છે. મુકેશજીનો સ્વર છે, શૈલેન્દ્રના શબ્દો અને સલીલ ચૌધરીનું સંગીત. આપણું પણ મન ગાઈ ઉઠે અને રસ્તાઓ પણ જાણે બોલી ઉઠે.

મિત્રો, પ્રિયજન સાથે આપણે લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હોઈએ કે સરસ મોસમને માણતા હોઈએ, પણ ક્યાંક કોઈક વાતે ખોટું તો લાગી જ જાય છે. નાની મોટી ચકચક તો દરેકને જરે છે. પ્રેમમાં રિસાવવું અને મનાવવું આ બે એવી વસ્તુઓ છે જે સંબંધોમાં પાણીમાં જેમ આપણે ખાંડ કે મીઠું ઓગળીએ ત્યારે બને તેવું છે. એટલે કે રિસાવવું અને મનાવવું એ એકમેકને સંલગ્ન છે. જ્યારે પાર્ટનર નારાજ થઈને મોઢું ફેરવી લે ત્યારે તેને મનાવવાની જે મજા છે ને, એ કદાચ દુનિયાના કોઈ લક્ઝરી રિસોર્ટમાં નથી. પ્રેમિકાની કે પ્રિયજનની નખરાભરી અદાઓ હોય અને સામે મનાવવાવાળા, વિનંતી કરવાવાળા પાર્ટનર હોય. આવું જ એક ગીત સાંભળીશું ફિલ્મ કાલા પાનીનું. મોહમ્મદ રફી અને આશા ભોસલેનો યુગલ સ્વર છે. તો આવો સાંભળીએ એસટી બર્મનનું સંગીતથી સજાવેલું ગીત, મજરૂ સુલતાનપુરીના શબ્દોથી સજાવેલું ગીત ફિલ્મ કાલા પાનીનું.

હમણાં આપે સાંભળ્યું કભી કભી ફિલ્મનું ગીત મુકેશના સ્વરમાં. ખૈયામનું સંગીત હતું તથા શબ્દો સાહિર લુધિયાનવીના હતા. દોસ્તો, ક્યારેક ક્યારેક આ ભાગદોડવાળી જિંદગીમાંથી બ્રેક લઈ બધી જ ચિંતાઓને પાછળ મૂકી એવું મન થાય છે કે ખુલ્લા આકાશમાં, ઠંડા પવનમાં અને પ્રિયજનના સાથમાં થોડો સમય વિતાવી લઈએ. આવી જ કોઈક ફિલિંગ આપતું ગીત હવે સાંભળીએ ફિલ્મ જ્વેલ થીફથી. કિશોર કુમાર તથા લતા મંગેશકરનો યુગલ સ્વર છે, એસટી બર્મનનું સંગીત તથા શબ્દો મજરૂ સુલતાનપુરી.

પ્યાસા ફિલ્મનું ગીત સાંભળ્યું મોહમ્મદ રફીના સ્વરમાં, જેને સંગીતથી સજાવ્યું હતું એસ ડી બર્મને, તથા શબ્દો સાહિર લુધિયાનવીના હતા. સાથીઓ, આપણે વાત કરી રહ્યા હતા સુહાના સફરની, સરસ મોસમની. તો જ્યારે બે પ્રેમીજનો ભેગા થાય ત્યારે મીઠી છેડછાડ તો થતી હોય છે, એકબીજાને ખીજવતા હોય છે, ક્યારેક પ્રેમીના વખાણ પણ થતા હોય છે તો સાથે તેને ખીજવતા પણ હોય છે. આવું જ રોમેન્ટિક એક સોંગ સાંભળીએ આરાધના ફિલ્મનું, કિશોર કુમાર અને લતા મંગેશકરનું સ્વર છે, આનંદ બક્ષીના શબ્દો છે.

0: અને આ સાથે જ આજનો તરન્નુમ કાર્યક્રમ એ સમાપ્ત થાય છે. આપની રેડિયો દોસ્ત પ્રકૃતિને રજા આપશો. નમસ્કાર.
1: હેલો
2: હેલો
3: હેલો હેલો કુછ તો બોલો. હેલો હેલો કુછ તો બોલો.
1: જી હાં, બોલીએ, ક્યા સુનેંગે? મોહબ્બત ભરા નગમા યા કોઈ સુપર હિટ ગાના?
4: આંખોં મેં બસે હો તુમ, તુમ્હેં દિલ મેં છુપા લૂંગા.
1: 96.7 વિવિધ ભારતી પર અપની પસંદ કે ગીત સુનને કે લિયે કોલ કીજે હમારે ફોન ઇન પ્રોગ્રામ હેલો હેલો મેં.
4: હેલો હેલો બોલ કે મેરે આજુ બાજુ ઢોલ કે.
1: અહેમદાબાદ કા કોડ હૈ 079 ઓર હમારા નંબર હૈ 2754-2672 और 2754-1942. नंबर एक बार फिर से सुन लीजिए, 2754-2672 और 2754-1942. हर सोमवार सुबह 10 बजे से 11 बजे के बीच बस अपना फोन उठाइए और जुड़ जाइए हमारे साथ. आप कहेंगे, हम सुनेंगे और सुनेगा पूरा गुजरात. बस फोन उठाइए, नंबर मिलाइए और कहिए, हेलो हेलो, मेरा गाना चला दो.
0: 96.7 FM આપે ટ્યુન કર્યું છે અને હવે પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
5: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં 4 દિવસની તેજી બાદ આજે સેન્સેક્સમાં 474 અને નિફ્ટીમાં 146 કરતાં વધુ અંકનો કડાકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે ઇન્ડોનેશિયાના ઐતિહાસિક પ્રંબાનન મંદિરની મુલાકાત લીધી. પીએમ મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ મંદિરના સંરક્ષણ પ્રોજેક્ટનો સંયુક્ત પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ હિંમત અને સ્થિતિસ્થાપકતાની શક્તિને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ્યમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. 550 વર્ષ જૂની હવેલી સંગીત પરંપરાને પ્રાપ્ત થયું રાષ્ટ્રીય સ્તરે સન્માન. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર 2025 માટે અમદાવાદના હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય રણછોડલાલજી ગોસ્વામીની પસંદગી. સરકારે ડ્રગ્સ રૂલ્સ 1945 હેઠળ નવી મુંબઈ એરપોર્ટને દવાઓની આયાત માટેના પોર્ટ તરીકે સૂચિત કર્યું. જમ્મુ અને કાશ્મીરના શોપિયાના ચાનાપોરા વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે આજે શ્રી અમરનાથ યાત્રા 2026 માટે શ્રદ્ધાળુઓને અગાઉથી નોંધણી પૂર્ણ કરવા અને પરમિટમાં ઉલ્લેખિત તારીખે મુસાફરી કરવાની સલાહ આપી. રાજ્ય સરકારે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારોને 5 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલ નવી મુંબઈ હવાઈ મથક દ્વારા દવાઓની આયાતને મંજૂરી આપી. હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાન દ્વારા તાજેતરમાં વ્યાપારી જહાજો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં અમેરિકાએ 80થી વધુ ઈરાની લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને જોતા 12 એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ. અમરેલીમાં ભારે વરસાદની રેડ એલર્ટ વચ્ચે જિલ્લા કલેક્ટરે ફાયર સ્ટેશનની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી. સુરતમાં આજે પણ ભારે વરસાદની આગાહી. શાળા કોલેજોમાં રજા. તમામ કાપડ માર્કેટ બંધ. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

એક વાગે મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ સુરેલા સફર. બે વાગે આપ સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. 2:35 ગુજરાતી ગીતો આપ સાંભળી શકશો તથા 3 સૌનો મનપસંદ કાર્યક્રમ સખી સહેલી પ્રસારિત થશે. 4 મુંબઈ કેન્દ્રથી સાંભળશો પિટારા, જે અંતર્ગત આજે કાર્યક્રમ સાંભળશો સેલ્યુલોઇડ કે સિતારે.

સાંજે 5 વાગે કાર્યક્રમ સરગમ સાંભળશો તથા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ આપ સાંભળી શકશો સાંજે 5:30 વાગે. જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ સાંભળશો બરાબર 6 વાગે તથા મુંબઈ કેન્દ્રથી સાંભળશો કાર્યક્રમ જયમાલા 7 વાગે.

બરાબર 8 વાગે કાર્યક્રમ હવા મહેલ, 8:15 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, રાત્રે 9 વાગે કાર્યક્રમ આપકે લીએ તથા 10 વાગે, માફ કરશો, રાત્રે 9:30 વાગે ફિલ્મ સંગીત આપ સાંભળી શકશો. 10 વાગે મુંબઈ કેન્દ્રથી આપ સૌનો મનપસંદ કાર્યક્રમ છાયા ગીત પ્રસારિત થશે તથા 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત આપ સાંભળશો. રાત્રે 11:10 સમય વાચન સાથે આજની સભા સમાપ્ત થશે. તો આ હતા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 12:05 જોડાઈએ મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ યાદો કી મહેફિલ સાથે.

0: ऐसे ही नायाब गीतों का कार्यक्रम
1: अनमोल यादें,
0: जाने माने फिल्म पत्रकार राजीव विजयकर के साथ
1: अनमोल यादें
0: सुनना न भूलिए हर शुक्रवार शाम 7:45 पर अनमोल यादें, देश की सुरीली धड़कन विविध भारती पर।
2: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। બપોરના 12:30 થઈ રહ્યા છે અને હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર।

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર,
1: પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
2: મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો. મોચી બજાર પડધરી રાજકોટથી સૈયરના નિયમિત શ્રોતા રૂપેશકુમાર ચુડાસમાએ લખી મોકલેલ આ સુંદર સુવિચાર સાથે વહાલી વહાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌને સહર્ષ આવકારીએ છીએ. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
0: મિત્રો, ભગવાન હંમેશા આપણી સાથે રહીને આપણને મુશ્કેલીઓ સામે લડવાની અદૃશ્ય શક્તિઓ પૂરી પાડે છે. એટલે જ્યારે પણ એવો સમય આવે ત્યારે મનમાં વિચારવું કે ઈશ્વર હંમેશા મારી સાથે છે અને આ મુશ્કેલ સમય પણ વીતી જશે.
2: દરેક પરિસ્થિતિમાંથી કંઈક શીખવાની કોશિશ કરવી અને વિચારવું કે આ મુશ્કેલી મને ભવિષ્ય માટે વધુ મજબૂત બનાવી રહી છે.
0: મનને શાંત રાખવા માટે અને મુશ્કેલી સામે લડવાની શક્તિ મેળવવા માટે મંત્રનો જાપ કરવો, પ્રાર્થના કરવી, અને જોજો પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ ને કોઈ રસ્તો ચોક્કસ મળી જશે.
2: કહેવાય છે ને, મન કે હારે હાર, મન કે જીતે જીત. પરિસ્થિતિ મુશ્કેલ હોય, સંજોગો વિપરીત હોય, ત્યારે માનસિક મનોબળ જાળવી રાખવું ખૂબ જ અગત્યનું છે. હતાશ ન થવું, નિરાશ ન થવું, બસ પૂરા વિશ્વાસ સાથે જરૂરી પ્રયત્નો ચાલુ રાખવા.
0: અલ્પા, હવે સમય છે શ્રોતા મિત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાના આપણા પ્રયત્નોનો, એટલે કે એમના પત્રો અને ઈમેલ્સ વાંચવાનો. તો વાંચીએ એમના ઈમેલ્સ અને પત્રો અને કાર્યક્રમ માટેના એમના પ્રતિભાવ જાણીએ.
2: બિલકુલ બિલકુલ લિપિ, અને જુઓ હું તો આ પત્રો સાથે તૈયાર જ છું. તો આ પહેલો પત્ર છે મારા હાથમાં વીંછિયા રાજકોટથી સૈયરના શાંતિપ્રિય શ્રોતા શાંતિલાલ ઉકમચંદ માથુકિયાનો. સાથે છે પરેશકુમાર, ઉષાબેન, ભાવનાબેન, હર્ષ

ઈશાબેન, કાજલબેન તથા સમગ્ર માથુકિયા પરિવાર જણાવે છે કે સહયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને એમાંય દર બુધવારે તો સહયર કાર્યક્રમ અમે અચૂક સાંભળીએ છીએ. દરેક મિત્રોના પત્રોના અને ઇમેલ્સના પ્રત્યુત્તર આપ લાગણીસભર રીતે વાંચી સંભળાવો છો તે સાંભળીને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. દર વખતે કાર્યક્રમમાં કંઈક ને કંઈક અવનવું જાણવા મળે છે, કંઈક ને કંઈક માહિતી આપ આપતા રહો છો જે સાંભળીને ખૂબ જ આનંદ થાય છે. આ બંને બહેનોનો મીઠો મધુરો અવાજ સાંભળવાનું ખૂબ ગમે છે. અને ત્યારબાદ તેમણે સુવિચાર લખી મોકલ્યો છે. નિમિત્તો બહુ ખરાબ અને ખતરનાક છે. સાધુને પણ અહંકાર અને એકાંતથી દૂર રહેવાનું કહ્યું છે. નીતિશાસ્ત્ર તો યૌવન પામેલ કન્યાને બાપ અને ભાઈથી પણ સાવધ રહેવા કહે છે. છોકરા માટે મા અને બહેનથી સાવધ રહેવા કહે છે. મર્યાદા તૂટે એટલે પતન થાય. આનું મુખ્ય નિમિત્ત ટીવી છે. જી શાંતિલાલજી, આપે ખૂબ જ સાચી દિશામાં સૌનું ધ્યાન દોર્યું છે. ટેકનોલોજી

ભાઈથી પણ સાવધ રહેવા કહે છે. છોકરા માટે મા અને બહેનથી સાવધ રહેવા કહે છે. મર્યાદા તૂટે એટલે પતન થાય. આનું મુખ્ય નિમિત્ત ટીવી છે. જી શાંતિલાલજી, આપે ખૂબ જ સાચી દિશામાં સૌનું ધ્યાન દોર્યું છે. ટેકનોલોજી અને ઇન્ટરનેટના આ સમયમાં સ્ક્રીન ઉપર જે જોવું હોય એ જોવા મળી જાય છે, ત્યારે સ્વયં શિસ્તનું મહત્વ અને એની જરૂરિયાત ઘણી ઘણી વધી ગઈ છે. અને શાંતિલાલભાઈ, આપે એ ફરમાઈશ કરી છે કે કરિયાવર ફિલ્મનું ગીત આપને સાંભળવું છે, તો ચાલો પૂરી કરી દઈએ આપની આ ફરમાઈશ. સૌ સાથે મળીને સાંભળીએ કરિયાવર ફિલ્મનું આ ગીત ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં.

0: તો શ્રોતા મિત્રો, હવે હું શરૂઆત કરું છું એક નહીં, બે નહીં, પણ આ ત્રણ પત્રોથી. ઉત્તર સંડા તાલુકા નડિયાદ જિલ્લા ખેડાથી આપણા શાયર મિત્ર રમેશભાઈ એલ ભાટિયાના આ ત્રણ પત્રો છે. આ વખતે તો ત્રણે ત્રણ પત્રો અલગ અલગ અંદાજમાં છે. એક પત્રમાં એમના શાયરાના અંદાજમાં લખ્યું છે, મેરે જીવન મેં ના કાંટો કી તલાશ હૈ ના ખુશીઓ કે આજ તક ફૂલ હૈ, હમારી યાદો કે તાજમહેલ મેં આકાશવાણી કે મનોરંજન કી મહેક હૈ, સહિયર કે એક એક રંગ મેં મનોરંજન કી મીઠી શહનાઈ બજ રહી હૈ. આહાહા રમેશભાઈ, આપકી શાયરીઓ કી શહનાઈ ભી તો સહિયર મેં ગુંજ રહી હૈ ના, ઇસી સે તો મનોરંજન ભી ઓર શાનદાર હો જાતા હૈ. હવે વાંચું છું આપનો બીજો પત્ર, જેમાં આપના તરફથી જે ક્યારેક ક્યારેક જ અમને મળે છે તેવા કાર્યક્રમ વિશેના આપનો મહામુલા અભિપ્રાય છે. જણાવ્યું છે કે 15મી જૂન સોમવારના રોજ યોગ વિશેની માહિતી આપી તે ખરેખર ખૂબ સારી હતી. હું છેલ્લા 50 વર્ષથી નિયમિત રૂપે યોગ અને સાદી કસરતો કરતો આવ્યો છું. આજે મને 78 વર્ષ થયા છે અને હું યુવાનો જેવી સ્ફૂર્તિથી કામ કરું છું. કોઈ જ બીમારી નથી અને ઝડપથી દાદરો ચડી શકું છું. કામ કામ કામ કામ કરતા રહેવું એ જ મારો જીવન મંત્ર છે. આજે પણ નવરો બેસી રહેતો જ નથી, શરીર ઉપર કરચલી નથી અને ચશ્મા પણ નથી. વાહ રમેશભાઈ વાહ, આ તો આજે આપે આપની ઉંમર વિશે જાણ કરી. હા, બાકી આપની શાયરીઓથી તો અમને એવું જ લાગતું હતું કે આપ કોઈ જુવાન જોધ શ્રોતા મિત્ર છો. આપ તો 28ના નહીં 78ના નીકળ્યા બોલો, પણ બેશક આપ યુવાનો સમી ઉર્જા ધરાવતા જ હશો, અમને વિશ્વાસ છે. હવે વાંચું છું આપનો આ ત્રીજો પત્ર. આમાં આપે ફરિયાદ કરી છે રમેશભાઈ, લખ્યું છે કે મારા પત્રો વંચાય છે પણ મારી ફરમાઇશ પૂરી થતી નથી. જેમ કે 22 એપ્રિલ, 25 માર્ચ, 18 માર્ચ, 25 ફેબ્રુઆરીની ફરમાઇશ હજુ વગાડવામાં આવી નથી. ઓહો હો હો રમેશભાઈ, આપે તો યાદી બનાવીને રાખી છે યાદથી. હા, અમે બધી ફરમાઇશ પૂરી કરી શકતા નથી, પણ ઘણી ખરી ફરમાઇશ પૂરી કરીએ છીએ સર્વે શ્રોતા મિત્રોની, આપ સમજી જ શકો છો. પણ હા, આપની જેટલી પણ ફરમાઇશ અમે પૂરી કરીએ છીએ તેનો આપ આનંદ માણતા જ હશો, તેની અમને ખાતરી છે.
1: તો સૈયરના આ શાયર મિત્ર પછી હવે આ પત્ર છે જામનગરથી અમારા 84 વર્ષના નાના ભાઈ બાબુભાઈ દરજીનો. સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. લખે છે કે આકાશવાણી પરથી આવતો સૈયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને અમને ખૂબ પસંદ પડે છે. તારીખ 10 જૂન બુધવારના રોજ યોગની વાતો કરી, માનસિક સ્વાસ્થ્યની તથા આસનની વાતો કરી એ ગમી. આ સાથે જ પત્રોના જવાબ, ઈમેલ્સના જવાબ અને ગીત સાંભળીને તો ભાઈ વાહ મજા જ આવી ગઈ. તારીખ 15 જૂનના વડીલોની વધતી તકલીફો માટે યોગની વાતો કરી, રેખા વ્યાસની મુલાકાતમાં આધુનિકીકરણની વાતો કરી, સસલા અને કાચબાની ગધેડાની વાતો કરી એ જાણવાલાયક હતી. જી બાબુભાઈ, યોગ વિશે, માનસિક સ્વાસ્થ્ય વિશે, હેલ્ધી એજિંગ વિશે કાર્યક્રમમાં જે વાતો થઈ એ આપને ગમી એ જાણીને સારું લાગ્યું અને આશા રાખીએ કે યોગ વિશેની આ માહિતી, આ સમજણ અને દૈનિક જીવનમાં એનો સમાવેશ આપના જીવનને વધુ સારું બનાવે.
0: અલ્પા, હવે બાબુભાઈનો બીજો પણ એક પત્ર છે. આ પત્રની શરૂઆત પણ એમના નિયમાનુસાર ટચુકડા સુવિચારથી કરી છે એમણે. રામ નામ કી લૂટ હૈ, લૂટ સકે તો લૂટ લે, અંતકાલ પછતાઓગે જબ પ્રાણ જાયેંગે છૂટ. જી બાબુભાઈ, આ પંક્તિ સંત કબીરદાસજીની છે અને ખૂબ જ પ્રચલિત પંક્તિઓ છે. આગળ આપે લખ્યું છે કે 17મી એપ્રિલના રોજ શરીરના

0: બદલાવની વાત કરી, પોષણ વિશે વાત કરી, તેમાંથી ઘણું જાણવા મળ્યું. મેનોપોઝ વિશે વાત કરી, તે સુપરહિટ રહી. પત્રના જવાબો આપ્યા તે બદલ મારા બંને મોટા બહેનોનો આભાર. સહિયર કાર્યક્રમ રજૂ કરતા શ્રીમાનને પણ ખૂબ અભિનંદન. અમારા નાના ભાઈ બાબુભાઈ, આપનો આટલા સુંદર પત્ર બદલ ખૂબ ખૂબ આભાર.
1: તો હવે પછીનો આ પત્ર છે જિલ્લા ભાવનગર તાલુકા તળાજા ગામ બપાડાથી નિયમિત શ્રોતા પોપટભાઈ રાવળનો. સાથે છે પિનશુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને સમગ્ર મકવાણા પરિવાર. જણાવે છે કે આકાશવાણીના 90 વર્ષ પૂરા થયા. પહેલા નામ હતું ઓલ ઇન્ડિયા રેડિયો, અત્યારે 591 ચેનલ્સ છે. આપણી સંસ્કૃતિને જાળવી રાખવાનો શ્રેય આકાશવાણીને જાય છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ ગુજરાતનું હૃદય અને હૈયું ગણાય, પણ એને હજી ઉપર લઈ જવાની જરૂર છે. સૈયર કાર્યક્રમમાં નવા નવા મિત્રો પત્રો લખે છે, ઈમેલ્સ કરે છે, એ જાણીને ખુશી થાય છે. પણ એ પછી એમણે પોતાની એક ફરિયાદ કરી છે કે હમણાં અમારા પત્રનો જવાબ સાંભળવા નથી મળ્યો. અરે અરે અરે પોપટભાઈ, તમે આમ નારાજ થઈ જાઓ એ તો કેમ ચાલે. હા હા, ફરિયાદ કરવાનો હક તો આપને 100એ 100% છે. પણ જુઓ, આપનો પત્ર અમને મળ્યો અને તરત જ અમે કાર્યક્રમમાં એને સામેલ કરી લીધો છે. તો આશા છે કે હવે આપની આ ફરિયાદ દૂર થઈ ગઈ હશે.
0: હવે આ બે પત્રો અમદાવાદ વાસણાથી 87 વર્ષના વડીલ શ્રોતા મિત્ર બુદ્ધિધનભાઈ ત્રિવેદીના છે. શરૂઆતમાં કહે છે કે શું લખું, ગિરીશભાઈની કવિતા, વાહ, સહિયર કાર્યક્રમ, વાહ વાહ. વળી તમે બંને સહિયરની બહેનોએ કવિ લેખક કેટલાને જન્માવ્યા. બધા કવિ બનશે, લેખક બનશે તો હાસ્યનું શું. પણ બધા પત્ર મિત્રો કચ્છી, પાટણની, સુરતની એવી અલગ અલગ ઘણી બધી બોલીમાં પત્રો લખે છે અને તમે બંને બહેનો એ જ લહેકાથી બોલો છો, એ ખૂબ સરાહનીય છે. ને શ્રોતા ભાઈઓ, માતાઓ, બહેનો અને આ દાદા તમારા વખાણ કરતા થાકતા નથી. અને હા, આકાશવાણી રેડિયોએ 90 વર્ષ પૂરા કર્યા તેમાં જેટલા પણ મુલાકાતીઓ આવ્યા તે 1936થી લઈને 2026 સુધીનો આખે આખો ઇતિહાસ નજર સામે ખડો કરી દીધો, મજા કરાવી દીધી. બુદ્ધિધન દાદા નમસ્કાર. આપણા જેવા વડીલો પાસેથી આવા અભિપ્રાય મળે ને એટલે અમે ધન્ય ધન્ય થઈ જઈએ અને કાર્યક્રમ સફળતાના શિખરે પહોંચ્યો ગણાય. અમે પાસ થઈ ગયા અને આપ આવી જ રીતે અભિપ્રાય મોકલાવતા રહેજો. તો બીજા પત્રમાં આપે લખ્યું છે કે વહાલી જોડકી બંને બહેનો અને તેમના માર્ગદર્શક માવાણી સાહેબ. શ્રોતા મિત્રો અને પત્ર મિત્રોની વાત જ શી કરવી, 84 વર્ષના નાના ભાઈ, ગઝલ પ્રેમી મિત્ર, ઢેર પાટણના તળપદા શબ્દોના શહેનશાહ મિત્ર, સહિયર સખીઓ, અમદાવાદના બહેન, ત્રીજા ધોરણમાં ભણતો બાળ શ્રોતા, ભાણિયા ભાણકીની આખી ટીમ સાથેનો પરિવાર, તો વળી ખત્રી પરિવાર, બધા તમને સાંભળે છે ને આવા તો કેટલાય પરિવારોને તમે ભેગા કર્યા છે. તમે તમામ લોકોને લગતી અને આખા દિવસને લગતી વાતો અચૂક કરો છો અને તમે પ્રેમાલાપ દ્વારા તમામને ખુશ કરો છો. જી બુદ્ધિધન દાદા, અમે ઈશ્વર દ્વારા આવા સત્કર્મ માટે નિમિત્ત બન્યા છે એ વાતની અમને ખુશી છે. કરનાર સૌ એ છે. પણ હા, આપે એ વાત બહુ સરસ કરી કે જો અમારા થકી પરિવાર સાથે મળીને કાર્યક્રમ સાંભળવાના બહાને એકબીજા સાથે થોડો સમય વિતાવે છે ને અને વાતો કરે છે ને તો અમે એનાથી ખૂબ ખુશ છીએ.
1: વાહ બુદ્ધિધન દાદા, આટલા સરસ પત્રો થકી અમારા ચહેરા પર પણ તમે સરસ મજાનું સ્માઈલ લાવી દીધું. થેન્ક યુ સો મચ. તો આ સરસ મજાના પત્રો બાદ હવે આગળ વધીએ ઈમેલ્સ તરફ. અને સૌથી પહેલો ઈમેલ મને દેખાઈ રહ્યો છે ગામ પડધરી જિલ્લા રાજકોટથી રૂપેશકુમાર એ ચુડાસમાનો. સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. અને 26 જૂને લખેલા એમના ઈમેલમાં એમણે એમના સાથી મિત્ર તરીકે રણુજાના કરસનદાસ બાપુનું નામ પણ લખ્યું છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ખૂબ દુઃખની વાત છે કે હવે કરસનદાસ બાપુ આપણી વચ્ચે નથી. ઈમેલ વાંચું છું. લખ્યું છે કે તારીખ 25 મેના સુરત શહેર વિશેની ખૂબ સરસ માહિતી આપી અને મહેશભાઈ શાહની મુલાકાત ગમી. તેઓએ પોતાની આકાશવાણી અમદાવાદની જૂની યાદો તાજી કરી તે ગમી. તારીખ 29 મેના રોજ વિશેષ કાર્યક્રમ અંતર્ગત નાટક વાત જાણે એમ છે ખૂબ પસંદ પડ્યું. 1 જૂનના કાર્યક્રમની શરૂઆત વરસાદી વાતોથી થઈ તે ખૂબ ગમી. અને રવિન્દ્રભાઈ પરમારની મુલાકાત દ્વારા ખૂબ સરસ માહિતી મળી, ગીત પણ ગમી.

0: પામ્યું. તારીખ 3 જૂનના રોજ મિત્રોના સંદેશાઓના ખૂબ સરસ ઉત્તર આપ્યા અને મૌલિનભાઈની મુલાકાત માહિતીસભર રહી. તારીખ 10 જૂને મિત્રોના પત્રો અને ઇમેલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે બંને બહેનોએ ખૂબ પ્રેમપૂર્વક આપ્યા અને અમારા ઇમેલનો ઉત્તર અને પસંદગીનું ગીત પણ ગમ્યું. અમિતભાઈએ પોતાના ઇમેલમાં મને તથા બધા મિત્રોને યાદ કર્યા, ખૂબ ખૂબ આભાર. રૂપેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમોને યાદ રાખીને એની સમીક્ષા આપ અમને પાઠવી રહ્યા છો. સરસ મજાના સુવિચારની સાથે અને એ રીતે વધુ સારા કાર્યક્રમો બનાવવાની ઉર્જા આપ આપી રહ્યા છો. ઈમેલ કરવા બદલ આભાર.
1: તો હવે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી કાર્યક્રમના બાગબાન સમા શ્રોતા મિત્ર વાંજા દરજી કિરીટભાઈ સોલંકીના 2 ઈમેલ્સ છે. સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. પ્રથમ ઈમેલમાં લખે છે કે 22 જૂનના કાર્યક્રમમાં ખૂબ જ લોકપ્રિય ચરિત્ર અભિનેતા અમરીશ પુરી વિશે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી. જો કે દરરોજ કોઈ ને કોઈ ફિલ્મી કલાકારોના જન્મદિવસ કે પુણ્યતિથિ હોય જ છે, તો દરેક કાર્યક્રમમાં આ ફિલ્મી તારલાઓ વિશે જો થોડી માહિતી આપવામાં આવે તો કાર્યક્રમ કેસર કેરી જેવો સ્વાદિષ્ટ બની જાય. અને વિધવા મહિલાઓને સરકારશ્રી તરફથી મળતી સહાય વિશે જે વાત કરવામાં આવી, જે જાણકારી આપવામાં આવી, તે માટે રાજેશભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન. તો તારીખ 26 જૂનના રોજ ડેન્ટિસ્ટ ભાવિકાબેન શાહની મુલાકાતમાં દાંતના રોગો વિશે આજની લેટેસ્ટ પદ્ધતિ વિશે ખૂબ જ સરસ જાણકારી આપવામાં આવી, તો તેણી પણ અભિનંદનના હકદાર છે. અને હાલમાં વરસાદની કાગડોળે વાટ જોઈ રહ્યા છીએ. જ્યારે વરસાદ આવશે ત્યારે મરચાને આદેશ આપવાનો છે કે બેસનની ચાદરમાં લપેટાઈને ઉકળતા તેલમાં ડૂબકી લગાવે કિરીટભાઈ. અને સાથે સાથે તિખાશના કપડાં પહેરીને એક મગ મગથી સોડમ પણ ફેલાવે અને આસપડોશના કેટલાય લોકોના મન લલચાવે એ પણ ખરું ને?
0: આ ભજીયા તો આવશે ત્યારે આવશે, પણ અત્યારે સાંભળીને મોઢામાં પાણી તો આવી જ ગયું છે.
1: બિલકુલ કિરીટભાઈ, વરસાદની આપે ખૂબ રાહ જોઈ, તે વરસાદ હવે આપને ત્યાં જૂનાગઢમાં પણ પધાર્યો ખરો ને? અને કીર્તિબેને વરસતા વરસાદમાં આપને ગરમા ગરમ ભજીયાનો નાસ્તો કરાવ્યો જ હશે એનો અમને વિશ્વાસ છે. બસ આપ આમ જ ખાતા પીતા, હસતા રમતા અને સ્વસ્થ રહો તેવી અમારી શુભેચ્છા. હવે વાંચું છું આપનો બીજો ઈમેલ. લખ્યું છે કે સહિયર કાર્યક્રમ અમારો ફેવરિટ કાર્યક્રમ છે. 29 જુલાઈના રોજ જ્ઞાતિ જાતિના ભેદભાવ ઉપર પ્રકાશ પાડતું નાટક કેક્ટસ ખરેખર ખૂબ જ સમજવા લાયક. તમામ પાત્રો અને કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન. લેખિકા ભાનુમતીબેન જાનીને આવું સરસ નાટક લખવા માટે 100માંથી 100. તો 1 જુલાઈનો કાર્યક્રમ ઈમેલ અને પત્રો આધારિત હોય એ માટેની પ્રશંસા કરવા માટે અમારા શબ્દકોશમાં શબ્દોનો દુષ્કાળ પડેલો હોય છે. અને સાથે સાથે ધર્મેન્દ્રસિંહ રાઠોડની આકાશવાણીના 90 વર્ષને અનુલક્ષીને એમના મંતવ્યો આશરે 7 મિનિટ સુધી આપ્યા એ માટે ધર્મેન્દ્રસિંહને પણ પ્રસારણની પાંખે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો 3 જુલાઈના કાર્યક્રમમાં ગુજરાતમાં આવેલા અનેક જગ્યાઓના વન અને ગીરના જંગલો વિશે ખૂબ જ સરસ માહિતી રજૂ કરવામાં આવી. સાથે સાથે ડૉક્ટર તપન શાહ સાથેની વાતચીતમાંથી પણ ખૂબ જ સરસ માહિતીનો રસથાળ પીરસવામાં આવ્યો. સરવાળે સમગ્ર કાર્યક્રમ મીઠી મધુર અંગુર રબડી જેવો લાગ્યો. કિરીટભાઈ, આ બધા જ કાર્યક્રમો આપને ગમ્યા તેની ખૂબ જ ખુશી છે અમને. આપ આમ જ આપના અભિપ્રાયો આપતા રહેજો.
0: 12:30 ના સમયે બધાના મોઢામાં પાણી લાવી દેતા આ ઈમેલ બાદ હવે આ બંને ઈમેલ છે ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ ચૌહાણના. એમની સાથે છે લખમણભાઈ, ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન તથા ચૌહાણ પરિવાર. જણાવે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બુધવાર, શુક્રવાર અને સોમવારે પ્રસારિત થતો સહિયર કાર્યક્રમ ખૂબ જ સરસ હોય છે. તારીખ 26 જૂનના રોજ કાર્યક્રમમાં જે દાંત વિશેની માહિતી આપવામાં આવી તે ખૂબ ગમી. બુધવારે પત્રો અને ઇમેલ્સ સાંભળવાની મજા આવી. તો એમના બીજા ઇમેલમાં તેઓ લખે છે કે બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર આટલા સરસ કાર્યક્રમ પીરસવા બદલ. તારીખ 3 જુલાઈનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. શરૂઆતમાં જે ગીત આપ્યું તે સાંભળવાની મજા આવી. વન મહોત્સવ સપ્તાહ વિશેની માહિતી ખૂબ સરસ હતી. અમારે પાલીતાણામાં પાવક વન ખૂબ સરસ છે. અને ત્યારબાદ તેમણે પિતા વિશેની ખૂબ સરસ માહિતી લખી છે. પિતાનો છાંયો જ્યાં સુધી માથા પર હોય છે ને સાહેબ,

0: ત્યાં સુધી જીવનની મોટીથી મોટી મુશ્કેલી નાની લાગે છે, કારણ કે પિતા સાથે હોય તો એક વિશ્વાસ રહે છે, ગમે તેવું થાય પણ હવે ખોટું નહીં થાય. ગામઠી ભાષામાં કહીએ તો બાપ માથે હોય તો દીકરો રાજા થઈ ફરે. પિતા આખી જિંદગી સંતાન માટે ઢાલ બનીને ઊભા રહે છે, પોતે તડકો સહન કરે અને સંતાનોને છાંયો આપે. સાચું કહું ને સાહેબ, તો બાપનો છાંયો હોય ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી, પણ જ્યારે એ છાંયો માથા પરથી હટી જાય ને ત્યારે સમજાય છે કે જીવનમાં સૌથી મોટી દોલત બીજી કંઈ નહીં પણ બાપની હાજરી હતી. આઈ લવ યુ પાપા. તમારો આત્મા જ્યાં હોય ત્યાં ભગવાન એને શાંતિ આપે. વાહ માધુભાઈ, ખૂબ જ સરસ વાત આપે કરી. પિતાની છત્રછાયામાં દીકરા દીકરી નિશ્ચિંત બનીને પોતાનું જીવન જીવતા હોય છે, પોતાનું જીવન માણતા હોય છે અને કોઈ ચિંતા વગર જીવનમાં પ્રગતિના પંથે આગળ પણ વધતા હોય છે. અને એનું કારણ એ છે કે એમના મનમાં વિશ્વાસ હોય છે કે મારા પિતાનો મજબૂત સાથ મારી સાથે હર હંમેશ છે. આગળ તેઓ જણાવે છે કે કરસનદાસ બાપુના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ. જી માધુભાઈ, કરસનદાસ બાપુ જેવા સંતને ગુમાવવાનું દુઃખ તમને, અમને અને એમના ભક્ત સમુદાયને, આપણને સૌને છે. ઈશ્વર એમને પોતાના શરણમાં રાખે એ જ પ્રાર્થના.
1: શ્રોતા મિત્રો, કરસનદાસ બાપુને યાદ સાથે હવે કાર્યક્રમમાં આગળ વધીએ. અને હવે મારી પાસે આ બે ઇમેલ્સ છે આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈના, ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. તો વળી સાથે સાથે ક્ષેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા, ભાણિયા ભાણકીની આખી ટીમ છે. નવા પધારેલા મહેમાન ભત્રીજી રીવાબેન લખે છે કે ત્રણે ત્રણ દિવસના કાર્યક્રમ સરસ હતા. 22 જૂન સોમવારે કાર્યક્રમ ખૂબ ગમ્યો, ગુજરાતી ગીત સરસ હતું. 24 જૂન બુધવારના કાર્યક્રમમાં ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. તો 26 જૂન શુક્રવારે દાંતના રોગો વિશે માહિતી સરસ હતી. તો શ્રોતા મિત્રો, બીજા ઇમેલમાં એમણે જણાવ્યું છે કે 29 જૂન સોમવારનો કાર્યક્રમ સરસ હતો, નાટક ખૂબ સારું લાગ્યું. 1 જુલાઈ બુધવારના રોજ ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સારો હતો. અમારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર તથા જામનગરના શ્રોતા મિત્ર ધર્મેન્દ્રસિંહ રાઠોડનો વાર્તાલાપ ખૂબ ગમ્યો. તો 3 જુલાઈના રોજ નટવરલાલ ફિલ્મનું ગીત સરસ હતું તથા જંગલ વિશે જે માહિતી આપી તે ખૂબ સારી હતી. તો ડૉક્ટર તપન શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત ખૂબ સારી લાગી, જેમાં એપેન્ડિસાઇટિસ વિશે માહિતી આપી હતી તથા રૂપેશભાઈ ચુડાસમા અને રમેશભાઈ ભાટિયાની પસંદગીના ગીત ખૂબ સરસ હતા. અમિતભાઈ, સમય ન હોવા છતાં આપ નિયમિત રૂપે અભિપ્રાય અમારા સુધી પહોંચાડો છો ઇમેલ દ્વારા, તે ખૂબ સરાહનીય છે. કાર્યક્રમનું આપના માટે આપના જીવનમાં કેટલું મહત્વનું સ્થાન છે તે અમે આના ઉપરથી જાણી શકીએ છીએ. આમ જ કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો હર હંમેશ.
0: તો મિત્રો, આ સાથે જ આજની પત્રો અને ઇમેલની સફરને અહીં જ અટકાવીએ, કારણ કે સ્ટુડિયોની ઘડિયાળ બતાવી રહી છે સમય આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
2: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી. આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.
3: મારી માડીએ ઓઢણી માટાકી.
1: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
4: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
1: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?

0: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
1: મહોતુ વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન, પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતુ.
3: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવન પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મૂકેલ છે. જાહેરાત પૂરી થઈ.
4: FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બપોરના 1 વાગી રહ્યા છે અને જોડાઈએ મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ સુરીલા સફર માટે.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગેમેલન સમૂહ અને શાસ્ત્રીય યોગ્યકર્તા નૃત્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ બ્રહ્માનંદ મંદિરની મુલાકાત દરમિયાન સ્વાગત કરાયું. પ્રધાનમંત્રી તેમના પ્રવાસના બીજા તબક્કામાં આજે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પહોંચશે. જમ્મુ અને કાશ્મીરના શોપિયાના ચાનાપોરામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર. હોર્મુઝ સામુદ્ર દુનીમાં ઈરાને કરેલા વ્યાપારી જહાજો પરના હુમલાના જવાબમાં અમેરિકાએ 80થી વધુ ઈરાની લક્ષ્યોને નિશાન બનાવ્યા. ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી તણાવ વધતા શેરબજારમાં કડાકો. અને ફૂટબોલમાં સ્વિટ્ઝરલેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને હરાવી ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે યોગ્યકાર્તામાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બ્રહ્માનંદ મંદિરમાં દર્શન કર્યા. ગેમેલન સમૂહ અને પરંપરાગત સંગીતના સાધનો, શાસ્ત્રીય યોગ્યકર્તા નૃત્યની મધુર ધૂન સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ મુખ્ય શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી અને ભારત ઇન્ડોનેશિયા સહયોગ હેઠળ ચાલી રહેલા સંરક્ષણ કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે મંદિરના સંરક્ષણમાં ભારતની ભાગીદારી બંને દેશોની સહિયારી સાંસ્કૃતિક વારસો દર્શાવે છે.
1: यहाँ के जीवन में, यहाँ की बातों में, यहाँ की हवा में एक संस्कृति की खुशबू है. वो खुशबू जो हम भारत की धरती पर पल पल अनुभव करते हैं, ये खुशबू हमारी सांस्कृतिक विरासत भी अपने आप में अपनत्व से जोड़ती है.
0: યોગ્યકર્તામાં બ્રહ્માનંદ મંદિરમાં એક સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને વિવિધ પવિત્ર સ્થળોએ વારંવાર ભગવાન શિવ સાથે જોડવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમનો જન્મ વડનગરમાં થયો હતો, જે હાટકેશ્વર મહાદેવનું ઘર છે, અને ગુજરાતમાં સોમનાથ જ્યોતિર્લિંગ તેમના માટે વિશેષ મહત્વ ધરાવે છે અને તેના વિકાસની સીધી જવાબદારી તેમની છે. ભારત અને ઇન્ડોનેશિયાએ ઉચ્ચ શિક્ષણમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જાહેરાત કરી હતી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોર ઇન્ડોનેશિયામાં તેનું પ્રથમ વિદેશી કેમ્પસ સ્થાપિત કરશે. આ કેમ્પસ પૂર્વ જાવાના સિંગાસરી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાપિત કરાશે અને તે આસિયાન ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને સેવા આપશે. ત્રણ દેશોના તેમના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદી આજે 3 દિવસની મુલાકાતે મેલબર્ન પહોંચશે, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે ભારત ઓસ્ટ્રેલિયા ત્રીજી વાર્ષિક સમિટમાં ભાગ લેશે. શ્રી મોદી ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓને સંબોધિત કરશે. તેઓ ભારત ઓસ્ટ્રેલિયા સંબંધોના મજબૂત સ્તંભ તરીકે કામ કરતા ભારતીય ડાયસ્પોરાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચાઓ અનેક મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને આગળ ધપાવશે. 24 જૂને આવેલા બે વિનાશક ભૂકંપ બાદ ઓપરેશન એમિસ્ટાર હેઠળ ભારતની માનવતાવાદી સહાયને સ્વીકારવા બદલ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વેનેઝુએલાનો આભાર માન્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જયસ્વાલે કહ્યું કે રાહત મિશન બંને દેશો વચ્ચેની સ્થાયી મિત્રતાને મજબૂત કરે છે. વ્યાપક વિનાશ સમયે ભારતે વેનેઝુએલાને ત્વરિત સહાય પહોંચાડવા ઓપરેશન એમિસ્ટાર શરૂ કર્યું હતું.

0: જમ્મુ અને કાશ્મીરના શોપિયાના ચાનાપોરા વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આ સેના અને સીઆરપીએફ વચ્ચેનું સંયુક્ત ઓપરેશન હતું. આકાશવાણી સાથે વાત કરતા પોલીસ મહાનિરીક્ષક વીકે બિરદીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી હથિયારો અને દારૂગોળા સાથે એક મૃતદેહ મળી આવ્યો છે અને તેની ઓળખ કરવામાં આવી રહી છે. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે આજે અમરનાથ યાત્રા 2026 માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અમારા જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ સર્વોચ્ચ અદાલતના નિર્દેશ અનુસાર દૈનિક યાત્રાળુ મર્યાદા અમલમાં છે. શ્રદ્ધાળુઓને અગાઉથી નોંધણી પૂર્ણ કરવાની અને તેમના પરમિટમાં જણાવાયેલી તારીખે મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે તાત્કાલિક અથવા સ્થળ પર નોંધણી ફક્ત મર્યાદિત સંખ્યામાં લોકો માટે જ ઉપલબ્ધ છે. નોંધાયેલા યાત્રાળુઓને તેમની નિર્ધારિત તારીખ પહેલા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને વહેલા પહોંચનારાઓને પવિત્ર ગુફા મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તિરુવનંતપુરમમાં રાજ્ય સરકારે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારોને 5 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વીડી સતીશને કહ્યું કે વાયનાડ ટલનનું કામ સંપૂર્ણ તપાસ પછી જ ફરી શરૂ થશે. 2 એનડીઆરએફ ટીમો હજુ પણ દુર્ઘટના સ્થળે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 5 લોકો હજુ પણ ગુમ છે અને શોધ કામગીરી ચાલુ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. આસિયાન ભારત વેપાર કરારની સમીક્ષાને આગળ વધારવા માટે ભારત નવી દિલ્હીમાં 13મી આસિયાન ભારત વેપાર ગુડ્સ કરાર EITIGA સંયુક્ત સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. સંયુક્ત સમિતિની બેઠક અને તેની સંબંધિત બેઠકો આ મહિનાની 10મી તારીખ સુધી હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાઈ રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે સંયુક્ત સમિતિએ પેટા સમિતિઓને તેમના સંબંધિત કાર્યક્ષેત્રોમાં વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેમને EITIGA સમીક્ષા હેઠળ બાકી રહેલા વિષયોને ઝડપી બનાવવા વિનંતી કરી હતી. પેટા સમિતિઓને સમયમર્યાદા ડિલિવરેબલ્સ સોંપવામાં આવ્યા હતા અને સમંત સમયમર્યાદામાં મૂર્ત પરિણામો પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં ઈરાન દ્વારા તાજેતરમાં વ્યાપારી જહાજ ઉપર કરવામાં આવેલા હુમલાના જવાબમાં અમેરિકાએ 80થી વધુ ઈરાની લક્ષ્ય પર હવાઈ હુમલા શરૂ કર્યા. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે આ હુમલાઓમાં ઈરાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, નિયંત્રણ કેન્દ્રો, એન્ટીશીપ મિસાઇલ સિસ્ટમો અને તેની આસપાસના 60થી વધુ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: અમેરિકા કે એક અધિકારીને બતાયા કે અમેરિકા કી સેના ઈરાન કી વાયુ રક્ષા પ્રણાલીઓ, તટીય નિગરાની પ્રણાલીઓ, મિસાઇલો ઓર ડ્રોન પ્રક્ષેપણ સ્થળોં કો ભી નિશાના બના રહી હૈ. ઈરાન મેં બંદરગાહ સુવિધાઓ કો ભી નિશાના બનાયા જા રહા હૈ. ઈરાન કે ઉપવિદેશ મંત્રી કાઝિમ ગરીબાબાદી ને કહા કે અમેરિકા કે તાજા હમલે સમજોતે કા ઉલ્લંઘન હૈ. અમેરિકા ને શત્રુતા સમાપ્ત કરને કે લિયે હુએ અંતરિમ સમજોતે કે તહેત ઈરાની તેલ કી બિક્રી કો અધિકૃત કરને વાલા લાઇસન્સ ભી રદ્દ કર દિયા હૈ. એક અમેરિકી અધિકારી ને કહા કે લાઇસન્સ ઇસલિયે રદ્દ કિયા ગયા ક્યોંકિ હોર્મુઝ મેં ઈરાન કી કાર્યવાહી અસ્વીકાર कार्य थी. ईरान के विदेश मंत्रालय ने लाइसेंस रद्द करने के अमेरिका के कदम की निंदा करते हुए कहा कि यह अंतरिम समझौते का उल्लंघन है. समाचार कक्ष से कृष्णकांत.
0: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા હુમલાને કારણે વૈશ્વિક શેરબજારોની સાથે સાથે ભારતીય શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો હતો. બપોરના સત્ર દરમિયાન નાણાકીય સંસ્થાઓ અને બેન્કિંગ ક્ષેત્રના શેરોમાં ભારે વેચવાલી નીકળતા સેન્સેક્સમાં 600 કરતાં વધુ, જ્યારે નિફ્ટીમાં 200 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. કાપડ મંત્રાલયે રાષ્ટ્રીય નવીનતા પડકાર હેન્ડલૂમ હેકાથોન 2026 શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ ભારતના હાથશાળ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ટેકનોલોજી, ડિઝાઇન, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ ઉકેલોનો ઉપયોગ કરવાનો છે. આ પહેલ રાષ્ટ્રીય હાથશાળ દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ મહિનાની 20 તારીખ સુધી ઓનલાઈન નોંધણી થઈ શકે છે. હેકાથોનનો ગ્રાન્ડ ફિનાલે 1 ઓગસ્ટના રોજ ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર IIT દિલ્હી ખાતે યોજાશે, જ્યાં પસંદ કરાયેલી ટીમો જ્યુરી સમક્ષ તેમના ઉકેલો રજૂ કરશે. આ પહેલ પર બોલતા કાપડ મંત્રાલયના વિકાસ કમિશનર ડોક્ટર એમ બિનાએ જણાવ્યું કે હેન્ડલૂમ હેકાથોન 2026 દેશના યુવાનોને સર્જનાત્મકતાને હાથશાળ ક્ષેત્રના સમૃદ્ધ વારસા સાથે સંકળાવવાનો પ્રયાસ છે. ભારતથી હજારો કિલોમીટર દૂર ન્યૂઝીલેન્ડમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ સતત વધી રહ્યો છે. ઓકલેન્ડમાં ધ થર્ડ આઈ સ્ટોર છેલ્લા 26 વર્ષથી ભારતીય આધ્યાત્મિકતા, યોગ, રંગબેરંગી પરંપરાગત પોશાક અને સાંસ્કૃતિક કલાકૃતિ

0: ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સ્ટોરના સંચાલક કિમ હોલુએડાએ આકાશવાણી સાથે વાત કરતાં કહ્યું કે ન્યૂઝીલેન્ડના લોકોમાં ભારતીય સંસ્કૃતિ, યોગ અને હિન્દુ દેવી દેવતાઓ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. તેણે કહ્યું કે ઘણા સ્થાનિક મુલાકાતીઓ ભારતની આધ્યાત્મિક પરંપરાઓનું અન્વેષણ કરવા માટે સ્ટોર પર આવે છે અને ઘણીવાર પરિવાર અને મિત્રો સાથે પાછા ફરે છે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં તેમને ઊંડી રૂચિ દર્શાવે છે. આ સ્ટોર એક અનોખું સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું છે, જે દર્શાવે છે કે ભારતની કાલાતીત પરંપરાઓ સરહદોને પાર બહારના લોકોને પણ સાંકળી રહી છે. ફૂટબોલમાં સ્વિટ્ઝરલેન્ડે વાનકુવરમાં પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને હાર આપી હતી. કોલંબિયા સામે સ્વિટ્ઝરલેન્ડનો 4-3 વિજય થયો હતો. સ્વિટ્ઝરલેન્ડે 1954 પછી પહેલીવાર ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગેમેલન સમૂહ અને શાસ્ત્રીય યોગ્યકાર્તા નૃત્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ પ્રમાનંદ મંદિરની મુલાકાત દરમિયાન સ્વાગત કરાયું. પ્રધાનમંત્રી તેમના પ્રવાસના બીજા તબક્કામાં આજે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પહોંચશે. જમ્મુ અને કાશ્મીરના શોપિયાના ચનાપોરામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર. હોર્મુઝ સમુદ્ર દુનિમાં ઈરાને કરેલા વ્યાપારી જહાજો પરના હુમલાના જવાબમાં અમેરિકાએ 80 વધુ ઈરાની લક્ષ્યોને નિશાન બનાવ્યા. ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી તણાવ વધતા શેરબજારમાં કડાકો. અને ફૂટબોલમાં સ્વિટ્ઝરલેન્ડે પેનલ્ટી શૂટ આઉટમાં કોલંબિયાને હરાવી ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. કાર્યક્રમ સુરીલા સફરના શેષ ભાગમાં જોડાઈએ મુંબઈ કેન્દ્રથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી કામગીરી, રાહત બચાવ સ્થળાંતર અને વાવેતરની સ્થિતિ તથા આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી તેમજ સરકારના આગામી આયોજન અને નીતિગત વિષય અંગે ચર્ચા કરવામાં આવી. તો વીજ પોલની નવી નીતિ અંગે પણ મંત્રીમંડળના સભ્યોને અવગત કરાયા હતા. રાજ્યના માછીમારોની યાંત્રિક હોડીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલ પર મૂલ્યવર્ધિત કર વેટ રાહત આપવાની યોજનામાં વધારો કરાયો. પાત્રતા ધરાવતી હોડીને પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ રાહત મળશે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, હોડીની 20 મીટરની લંબાઈની મર્યાદા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યની 18,000થી વધુ યાંત્રિક હોડીઓને આર્થિક લાભ થશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSIને નિમણૂક પત્ર એનાયત કરાયા. આ પ્રસંગે શ્રી પટેલે નવનિયુક્ત કર્મચારીઓને પોલીસ પરનો વિશ્વાસ જાળવી રાખવા સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો.
1: તમારી બીક હજુ પણ સમાજ જીવનમાં તમારા માટે લાગણી, ગૌરવ અને તમારા માટે તમે કે ભાઈ હજુ પોલીસ સાઈન ઉભી રહે એટલે કેટલાના ટેમ્પરામેન્ટ ડાઉન આવી જાય, ગરમ લાય જેવા થયા હોય તો પણ. એ બે બાજુ છે કે ભાઈ, એક બાજુ બીક પણ હોઈ શકે અને બીજી બાજુ એમ કે ભાઈ હવે જે થશે એ ન્યાયિક થશે. આ બંને બાજુ છે, પણ આપણે એનો સદુપયોગ કરવો જ રહ્યો કે ભાઈ સમાજ જીવનમાં તમારા માટેનું તમે જે દાયિત્વ નિભાવી રહ્યા છો અને એ દાયિત્વ હર પળ તમારી સામે, સમાજ જીવન સાથે તમે છોડી નથી શકવાના, સમાજ જીવન સાથે જોડાયેલા જ રહેવાના છો અને એ જ તમારી આગળ કામ કરવા માટે હંમેશા પ્રેરણા આપતું રહેવાનું.
0: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આવનારા દિવસોમાં 13,500 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. વર્ષ 2033 સુધીમાં રાજ્ય પોલીસમાં અન્ય 50,000થી વધુ ઉમેદવારોની ભરતી કરવાનું પણ આયોજન છે. શ્રી સંઘવીએ ગઈકાલે ગુજરાત વડી અદાલતે વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આપેલા ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરતા અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ નોંધાયો. ગત 24 કલાકમાં 28 જિલ્લાના 195 તાલુકામાં વરસાદ થતા રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 24% જેટલો વરસાદ થયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65.27% જેટલો જળસંગ્રહ થયો છે, તો 11 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. બીજી તરફ ચોમાસામાં 1 જૂનથી અત્યાર સુધીમાં વહીવટીતંત્ર દ્વારા 1578 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું, જ્યારે 174 જેટલા લોકોને બચાવાયા છે. આ ઉપરાંત માછીમારોને આગામી 11 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરમિયાન કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFની 12 અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની 27 ટુકડી તહેનાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરીને રાજ્યમાં ભારે વરસાદ, પાણી ભરાવાની પરિસ્થિતિ, રાહત અને બચાવ કામગીરી તથા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરી. શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકાર રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજીકથી નજર રાખી

રહી છે અને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ રાહત અને સહાય પૂરી પાડવાની પણ તેમણે ખાતરી આપી હતી. રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે, તેમ છતાં વિવિધ જિલ્લાના કેટલાક વિસ્તારમાં જનજીવનને અસર થયાના અહેવાલ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ વલસાડના નાના પોંઢા તાલુકામાં થયો છે. દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. સુરતમાં 18 ઇંચથી વધુ વરસાદ થતાં જનજીવન ખોરવાયું છે. કેટલાક વિસ્તારમાં ભરાયેલા પાણી વરસાદી પાણી ઉતર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા સફાઈ અને દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઈ. બીજી તરફ ડિંડોલી વિસ્તારમાં ઘરોમાં પાણી હજી ઓસર્યા નથી, તેમજ વરસાદના કારણે ફસાયેલા 125થી વધુ લોકોને બચાવી તેમને સલામત સ્થળે ખસેડાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ

0: હજી ઓસર્યા નથી. તેમજ વરસાદના કારણે ફસાયેલા 125થી વધુ લોકોને બચાવી તેમને સલામત સ્થળે ખસેડાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ વિભા દેસાઈ તથા સાથીઓના સ્વરમાં સુંદરમની આ રચના સાથે.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: ગુજરાતી ગીતો આપ સાંભળી રહ્યા છો અને હવે સાંભળીશું અવિનાશ વ્યાસની રચના નીલા ધોળકિયાના સ્વરમાં।

0: હમણાં આપે સાંભળ્યું વિભા દેસાઈના સ્વરમાં વિનોદ જોશીની રચના. કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

અને કાર્યક્રમના અંતમાં ફરી એકવાર આરતી મુનશીના સ્વરમાં આ રચના સાંભળીએ, જેના રચયિતા છે તુષાર શુક્લા.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM આપે ટ્યુન કર્યું છે. જોડાઈએ મુંબઈ કેન્દ્રથી આપ સૌના મનપસંદ કાર્યક્રમ સખી સહેલી માટે.

0: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.
1: મારી માડીએ ઓઢણી માટાકી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
4: મહોતું.

મિત્રો નમસ્કાર, સ્વાગતમ શબ્દોના તોરણે ગીતોના સથવારે. મારા તરફથી તમને પાઠવું છું નમસ્કાર, શુભ સાંજ. FM 96.7 મેગાહર્ટ્ઝ પર, વિવિધ ભારતી અમદાવાદ પર. અત્યારે સાંજે 5 થી લઈને રાત્રે 11 વાગ્યા સુધી હું છું આપની રેડિયો હમસફર સેજલ, અને સાંધ્ય પ્રસારણમાં આપનું પુનઃ સ્વાગત અને અભિવાદન કરું છું. મિત્રો, જ્યારે હવામાન વિભાગમાં એવું જણાવવામાં આવે કે વાતાવરણમાં 100% ભેજ છે, તો સમજી જવાનું હોય કે ખૂબ જ વરસાદ પડ્યો છે ક્યાં તો ચાલી રહ્યો છે. પણ જ્યારે 90-100% ભેજ હોય ત્યારે પણ કદાચ થોડો અટકેલો હોય, પણ નભમાંથી જ્યારે જળ વરસે, વાદળોની અથડામણમાં વીજળીના ચમકારા થાય, તો એક વ્યક્તિ ચિંતિત થઈ જાય, એ છે ગૃહિણીઓ. અને એને ચિંતા એ વાતની હોય કે આટલા બધા મારા કપડાં સુકાશે કઈ રીતે. તો ભાઈ, આટલા બધા ઘરના લોકોના કપડાં ઝટ સુકાતા નથી, પણ વરસાદની ઋતુ

ની મજા તો લેવી પડે ને. અને એટલા માટે જ વર્ષો પહેલાં વાલ્મીકીય રામાયણના કિષ્કિંઘા કાંડના 26મા શ્લોકમાં જે વર્ષાનું વર્ણન કરવામાં આવ્યું છે ને, એ હજી પણ એટલું જ શાશ્વત હોય એવું લાગે છે. હું આપને એક શ્લોક સંભળાવવા માગું છું. વહંતી વર્ષંતી નદંતી ભાંતિ ધ્યાયંતી નૃત્યંતી સમાશ્વસંતી નદ્યો ઘના મત્ત ગજા વનાંતાહા પ્રિયાવિહીનો શિખિનો પ્લવંગાહા. ખૂબ સુંદર દુર્લભ આ પંક્તિઓ છે જેમાં વર્ષા ઋતુનું વર્ણન છે કે નદીઓ, હું એનો ભાવાનુવાદ આપને જણાવું કે નદીઓ વહી રહી છે, વાદળો વરસી રહ્યા છે, હાથીઓ ચકચૂર થઈને ચીસો પાડી રહ્યા છે, વનની પંક્તિઓ એટલે કે ક્યારીઓ સુશોભિત લીલી છમ છે અને પોતાના પ્રિયના વિરહમાં પ્રેમી ધ્યાનમગ્ન થઈ જાય છે, ખોવાઈ જાય છે. મોર નાચવા લાગે છે અને વાંદરાઓ શાંત થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. અને આ વર્ણન કે આ જે દ્રશ્ય છે ને, આજે પણ એટલું જ પ્રસ્તુત છે. જી હા દોસ્તો, આ જ તો સુંદરતા છે, ઉત્કૃષ્ટતા છે આપણી સંસ્કૃત ભાષાની. તો ભાઈ ચાલો સરગમ કાર્યક્રમમાં હવે સમય થયો છે આપના મનોરંજનનો અને ગીત સંભળાવવાનો. પહોંચી રહ્યું છે આપના સુધી સત્યમેવ જયતે ફિલ્મનું આ ગીત. આતિફ અસલમ અને તુલસી કુમારનો સ્વર છે, ગીતકાર કુમાર, સંગીતકાર રોચક કોહલી.

મિત્રો, એવું કહેવામાં આવે કે ભાઈ આખા વર્ષમાં ક્યારેક મોકો મળે તો માણવા જેવી આ ઋતુમાં પલળ્યા વિના કેવી રીતે રહેવાય? જ્યાં સુધી આપણે કોરા હોઈએ, જ્યાં સુધી રેઇનકોટ છત્રીની છાયામાં હોઈએ, ત્યાં સુધી આપણે ધ્યાન રાખતા હોઈએ, અરે મારે પલળવું નથી, પલળવું નથી. પણ જે ઘડી વરસાદનું પાણી આપણા પર પડી જાય અને એકવાર પલળી જઈએ, પછી બેફિકર થઈને નાના બાળક જેવી મજા લેવાની આ ઋતુ છે, ખરું ને? તો શરદી, ખાંસી, તાવ વગેરેને સાઈડમાં 2 મિનિટ માટે આપણે મૂકી દઈએ અને શરૂઆતનો જે આ વરસાદ છે તેને માણી લેવો જોઈએ. શું કહો છો?

ક્ષત્રિય ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા, લતા મંગેશકર અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. આનંદ બક્ષીની શબ્દરચના હતી, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. શ્રોતા મિત્રો, FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે જોડાયેલા છો અને રહેજો.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: શ્રોતા મિત્રો, FM 96.7 MHz વિવિધ ભારતી અમદાવાદ પર હું સુરીલી સાંજ કાર્યક્રમમાં આપને સંભળાવવા માટે ગુજરાતી ગીતો હાજર છું. અને આજની ખાસ વાત એ છે કે વરસાદની ઋતુ જ્યારે જામી છે તો યાદ કરવું પડે કે

વરસાદનું કયું એવું ગીત છે જે લોકજીભે ચડેલું છે, અને એવું નથી કે આજના જમાનાના લોકો પહેલાંના જમાનાના લોકો માટે પણ એ એટલું જ પ્રિય હતું અને ફક્ત બાળકો પૂરતું સીમિત નહોતું. એટલે હવે તમને ખબર પડી ગઈ હશે હું કયા ગીતની વાત કરું છું. તો આજે આપણે એ બાળકોનું ગીત ભલે હોય, આપણે પણ વરસાદને વધામણા આપવા માટે એ ગીત સાંભળીએ. અને ગાવું હોય તો જોડે ગાઈ પણ શકો છો. અને બાળપણના એ દિવસોને યાદ કરીએ જ્યારે નોટબુકના કાગળમાં કાગળ ફાડીને હોડી બનાવી અને તરતા મૂકવા જતા હતા, પલળતા પલળતા અને દોડી દોડીને પાછા આવતા. તો ચાલો, સરસ મજાના બે નાના ગીતો પહોંચી રહ્યા છે આપના સુધી બાળ કલાકારોના સ્વરમાં.

શ્રોતા મિત્રો, સુરીલી સાંજ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ છીએ હેમા દેસાઈના સ્વરમાં આ ગીત, જેમાં સંગીત આપ્યું છે આશિષ દેસાઈએ.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: अंतरियाल विस्तारों ना जनजातीय विद्यार्थियों ना सपनाओं ने हवे मली रही छे नवी पांखो। शाला सुधीनी लांबी अने मुश्किल राह हवे बनी छे शिक्षण तरफनी सुरक्षित अने सरल सफर, जेना थकी आदिजाति ना विद्यार्थियों પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા।
0: હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
2: શ્રોતા મિત્રો, FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે જોડાયેલા છો અને સુરીલી સાંજ કાર્યક્રમમાં આપ ગુજરાતી ગીતો સાંભળી રહ્યા છો। મિત્રો, જ્યારે અત્યારે વરસાદની ઋતુની વાત ચાલી રહી છે તો આ ઋતુમાં જે જળ આકાશમાંથી પડે છે તેનું સંરક્ષણ જો કરવામાં આવે તો સૂકા વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી પણ પહોંચી શકે છે એવા સમયે જ્યારે પાણીની અછત હોય, અને એટલા માટે સરકાર પણ જળસંચયની યોજનાઓ લાવતી હોય છે અને તેનો મુખ્ય હેતુ હોય છે કે ચોમાસાના વરસાદી પાણીનો સંગ્રહ કરવો, ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવો અને ખેતી માટે સિંચાઈ સુવિધાને વેગ આપવો, અને તેના માટે મોટી નદીઓ જે હોય છે તેનું દરિયામાં વહી જતું પાણી સંગ્રહિત કરી તેને જળાશયો એટલે કે ડેમમાં સંગ્રહ કરી અને પાઇપલાઇનની મદદથી દૂર દૂર સુધીના ખેતરો સુધી પાણી પહોંચાડવું, અને તેને કારણે ખેડૂતો પણ પોતાની ખેતીમાં જળની જે અછત હોય છે તેને પહોંચી વળતા હોય છે, અને આના માટે માહિતી ઉપલબ્ધ હોય છે સરકારી કચેરીઓમાં પણ, અને હવે તો સોશિયલ મીડિયા પર પણ ઘણી માહિતી સરકારી યોજનાની ઉપલબ્ધ હોય છે। તો આ રીતે આપણે જળ સંચયનો જે વાત છે તે પોતાના જીવનમાં પણ ઉતારી શકીએ છીએ જો આપણી પાસે જળ સંચય કરવાની જગ્યા હોય, જમીન હોય, તો આપણા પોતાના ઉપયોગ માટે પણ જળ સંચય કરી શકીએ છીએ। મિત્રો, કાર્યક્રમમાં હવે સમય થયો છે આપને ગીત સંભળાવવાનો, તો ચાલો સાંભળીએ આ વરસાદી ગીત।

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નિશા ઉપાધ્યાયના સ્વરમાં કમાલ ત્રિવેદીની રચના, કાર્યક્રમ સુરીલી સાંજમાં. હવે આપને સંભળાવીએ રૂપકુમાર રાઠોડ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં તુષાર શુક્લ રચિત આ ગીત

श्रोतमित्र FM 96.7 MHz વિવિધ ભારતી અમદાવાદ પર સુરીલી સાંજ કાર્યક્રમના સમાપનમાં આપને સંભળાવીએ છીએ એક સરસ મજાનું જૂનું ગીત. ઇન્દુલાલ ગાંધીની શબ્દરચના છે, રસિકલાલ ભોજકનું સંગીત, સુનિંદર શાહ અને સાથીઓનું સ્વર.

સુરલી સાંજ કાર્યક્રમ હવે સમાપ્ત થાય છે. શ્રોતા મિત્રો, એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો અને રહેજો, કારણ કે હવે સુરીલા સફરમાં આપના સુધી પહોંચશે જૂના હિન્દી સદાબહાર ફિલ્મી ગીતો.

હા તો મિત્રો, વરસાદનો પહેલો રાઉન્ડ તો સમજો કે શરૂ થઈ ગયો છે અને વચ્ચે અંતરાલ છે, તો બીજો રાઉન્ડ પણ પાછળ આવવાનો છે આપણે જાણીએ છીએ. પણ એવું થોડું છે કે વરસાદ આવે તો જ વરસાદી ગીતો સાંભળવા, અને વરસાદ આવે તો વરસાદી ગીતો સિવાય બીજા કોઈ ગીતો ના સાંભળવા. અરે ના ના ભાઈ, આપણે તો મસ્તીભર્યા ગીતો જે જૂના જમાનાના છે કે જે સાંભળીને આપણને મજા આવે છે, આપણું મનોરંજન થાય છે, તેના માટે જ તૈયાર છીએ. તો મજરૂ સુલતાનપુરીની શબ્દરચના નૌશા

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતાં 14

0: અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: મિત્રો, અગત્યની જાહેરાત બાદ સુરીલા સફરમાં આગળ વધીએ. આપને સંભળાવીએ છીએ સાહિરની શબ્દરચના, ખૈયામના સંગીત નિર્દેશનમાં કિશોર કુમાર અને લતા મંગેશકરનો સ્વર છે. ફિલ્મ કભી કભી.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: अंतरियाल विस्तारों ना जनजातीय विद्यार्थियों ना सपनाओं ने हवे मली रही छे नवी पांखो। शाला सुधीनी लांबी अने मुश्किल राह हवे बनी छे शिक्षण तरफनी सुरक्षित अने सरल सफर, जेना थकी आदिजाति ना विद्यार्थियों પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા।
0: હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
2: તો મિત્રો, કાર્યક્રમ સુરીલા સફરમાં આપણે જૂના સદાબહાર ગીતો સાંભળતા સાંભળતા આગળ વધી રહ્યા છીએ અને જ્યારે પણ આપણે સફરમાં નીકળીએ અને કોઈ નવી વ્યક્તિ મળે અને થોડી વાતચીત પરિચય થાય પછી સ્વાભાવિક છે આપણે એનું નામ પૂછીએ। તો ભાઈ, આ નામ પૂછવાની વાત જ્યારે ગીતથી કરવામાં આવે તો કેવું થાય? ચાલો સાંભળીએ નોકર બીવી કા ફિલ્મનું આ ગીત, કિશોર કુમાર, આશા ભોસલે અને સાથીઓના સ્વરમાં, અંજાનની શબ્દરચના છે બપ્પી લહેરીનું સંગીત।

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

गीतकार अमित खन्ना, संगीतकार राजेश रोशन, हमरा जे आप सांभळी रह्या हता किशोर कुमार, अमित कुमार, मनहर अने विजयना स्वरमां देश परदेश फिल्मनुं गीत. कार्यक्रम सुरीला सफरमां श्रोता मित्रो, हवे वरसाद विशे तो वात करवी ज पड़े. वरसादी माहौल छे अने खास करीने ज्यारे सांज पड़े અને એમ થાય કે હમણાં એક મોટું ઝાપટું પડશે તો ઘરે નહીં પહોંચ હજી સુધી ઘરે નહીં પહોંચેલા સ્વજનોની સ્વાભાવિક રીતે ચિંતા થાય અને રાહ જોવામાં આવે. અને એ ચિંતા અને એ રાહમાં આપણે એમના માટે તૈયારીઓ પણ કરવા લાગીએ કે કદાચ પલડીને આવનાર વ્યક્તિ માટે મારે ગરમ ચા બનાવીને રાખવી જોઈએ, અને નહીં તો પછી એને શરદી તાવ કે કંઈ ઉધરસ જેવું કંઈ થાય નહીં તો દવા પણ તૈયાર રાખવી જોઈએ. અને ખાસ કરીને પ્લાસ્ટિક એટલે કે એવી વસ્તુ કે જેનાથી એની વસ્તુઓ, એના કામની વસ્તુઓ ભીંજાઈ ના જાય કે એને સાફ કરવા માટે. ખાસ કરીને એવું કહેવાય છે ને કે આપણા ખિસ્સામાં રહેલા સિક્કાઓ તો ના પલળે પણ નોટો પલળી જાય, તો ભાઈ એ નોટોને છૂટી પાડવી પડે, સૂકવવી પડે. આવી આવી કેટલી વાતો વરસાદી સાંજે લોકોના ઘરમાં જોવા મળતી હોય છે. તો ચાલો, વાતો તો બહુ થઈ ગઈ, હવે ગીત પણ સાંભળી લઈએ. આપના સુધી પહોંચી રહ્યું છે આશીર્વાદ ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં, જેમાં છે રાહ જોવાની વાત. ગુલઝારની શબ્દરચના છે, વસંત દેસાઈનું સંગીત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પદ્મા સચદેવની શબ્દરચના, જયદેવના સંગીત નિર્દેશનમાં, ગાયિકા લતા મંગેશકર, ફિલ્મનું નામ પ્રેમ પર્વત. અને હવે એક યુગલ ગીત પહોંચી રહ્યું છે આપના સુધી, ફિલ્મ પ્રેમ બંધન. આનંદ બક્ષીની શબ્દરચના, લક્ષ્મીકાંત પ્યારાડાલનું સંગીત, લતા મંગેશકર અને કિશોર કુમારનો સ્વર.

પક્ષીની શબ્દરચના લક્ષ્મીકાંત, પેરેલલનું સંગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં આક્રમણ ફિલ્મના આ ગીત સાથે જ સુરીલા સફર કાર્યક્રમ સમાપ્ત થયો. એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. થોડી જ વારમાં જોડાઈએ મુંબઈ કેન્દ્ર સાથે કાર્યક્રમ જયમાલા માટે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યના તમામ માછીમારોને યાંત્રિક હોડીના ડીઝલ પર પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ આપવા રાજ્ય સરકારનો નિર્ણય. વર્ષ 2023 સુધીમાં રાજ્ય પોલીસમાં 50,000 ભરતી કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે 59 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરની ટીમનો સેમીફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. રાજ્યના તમામ માછીમારોને યાંત્રિક હોડીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલ પર પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીના મૂલ્ય વર્ધિત કર વેટ રાહત અપાશે. આ સાથે હોડીની 20 મીટરની મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી રાજ્યની 18,000થી વધુ યાંત્રિક હોડીને લાભ થશે. તેમણે વેટ રાહત મેળવવા હોડીની રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી અને માછીમારોના પરવાના મેળવવાના બાકી હોય તો તે પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે.
1: 20 મીટર લંબાઈ ધરાવતી જે બોટો છે, એટલે કે 20 થી નીચે, એમને જ આ ડીઝલ સબસિડીનો લાભ મળતો હતો. હવે પછી આ નિર્ણય થઈ હતી 20 મીટરથી વધારે લંબાઈ ધરાવતી બોટોને પણ રાજ્યભરમાં બોટ ધારકોને, ફિશરમેનોને એમનો લાભ મળવાનો છે. ફિશિંગ બોટની નોંધણી એ રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર થયેલી હોવી જોઈએ અને બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ પણ હોવું જોઈએ. મારી વિનંતી છે કે હજી પણ જે લોકો પાસે નથી એ લોકો આ પ્રકારની નોંધણી કરાવીથી એમને પણ એનો લાભ રાજ્યની સરકાર આપવા માંગે છે.
0: આ ઉપરાંત મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારના રાહત અને બચાવ કાર્યની વિગત

0: રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડની મુલાકાત લઈ વરસાદની સ્થિતિનો તાગ મેળવશે. આ ઉપરાંત શ્રી પટેલે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહન માટેના ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવવા મુખ્ય સચિવને સૂચના આપી હોવાનું શ્રી વાઘાણીએ ઉમેર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ષ 2033 સુધીમાં પોલીસ વિભાગમાં 50,000 ભરતી કરવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં 449 નવનિયુક્ત બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના નિમણૂક પત્ર એનાયત સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ કહ્યું, ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે તમામ જિલ્લા પોલીસ વડામથકના મેદાન ખુલ્લા મુકાયા છે, જ્યાં ઉમેદવારો શારીરિક કસોટીની તૈયારી કરી શકશે.
1: છેલ્લા 5 વર્ષમાં 15,653 મહિલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. 2008 થી હમણાં સુધી 1,00,000 જેટલા યુવાનોને પોલીસ વિભાગમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં 13,500 જેટલી જગ્યાઓ પર ભરતી ઓલરેડી ચાલુ છે. 2033 સુધી બીજા 50,000 થી વધારે યુવાનો ગુજરાત પોલીસમાં ભરતી કરવાનું પ્લાનિંગ આપણે આગળ વધારી રહ્યા છે.
0: પોરબંદરમાં ભારતીય નૌકાદળનું ડ્રોન તૂટી પડ્યું હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ ધરમપુર ગામ નજીક નેસ વિસ્તારમાં ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી અને નિયંત્રણ ગુમાવતા અનમેન્ડ એરિયલ વ્હીકલ જમીન પર પટકાયું હતું. સુરક્ષા સંસ્થાઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. ઘટનાની જાણ થતા જ નૌકાદળના અધિકારીઓ, પોલીસ અને અગ્નિશમન દળની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાસકાંઠામાં ડીસાના ડાવસ ગામમાં રાજ્યના પ્રથમ મહાવન કવચ પરિયોજનાનો પ્રારંભ કરાયો. બનાસ નદીના કિનારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પરિયોજનાનો શુભારંભ કરાવતા કહ્યું, પહેલા તબક્કામાં મિયાવાકી પદ્ધતિથી 25 પ્રજાતિના 10,000 છોડ સાથે કુલ 2,00,000થી વધુ છોડનું વાવેતર કરાશે. તેમણે મહાવન કવચ પર્યાવરણ સંરક્ષણ, જૈવ વિવિધતા સંશોધન અને ઇકો ટુરિઝમ માટે મહત્વનું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. પોરબંદરના સુપ્રસિદ્ધ માધવરાયજી મંદિરના બીજા તબક્કાના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાયો. તે અંતર્ગત મંદિરમાં દરિયા કિનારો સીધો જ જોઈ શકાય તેવી જગ્યા, ભોજન કરી શકાય અને વાહન પાર્ક કરી શકાય તેવી જગ્યા સહિતની સુવિધા કરાશે. આ ઉપરાંત માર્ગ પહોળા અને મંદિર સુધી એપ્રોચ રોડ એટલે કે મુખ્ય માર્ગને જોડતો માર્ગ તૈયાર કરાશે. રાજ્ય સરકાર દ્વારા અંદાજે 43,72,00,000 રૂપિયાના ખર્ચે આગામી 2 વર્ષમાં આ કાર્ય પૂર્ણ કરાશે. ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂકમિણીજીના લગ્ન થયા હતા તેવું માધવપુરનું શ્રીકૃષ્ણ રૂકમણી યાત્રાધામ હવે વૈશ્વિક ફલક પર જગમતું થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભાવનગર રેલવે મંડળ દ્વારા વેરાવળથી હરિદ્વાર 1 મહિનાની સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવામાં આવી. વેરાવળથી દર મંગળવારે બપોરે 4:05 આ ટ્રેન ઉપડશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરીને રાજ્યમાં ભારે વરસાદ, પાણી ભરાવાની પરિસ્થિતિ, રાહત અને બચાવ કામગીરી તથા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરી. શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકાર રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને સરકાર સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ રાહત અને સહાય પૂરી પાડવાની પણ શ્રી શાહે ખાતરી આપી. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સાંજે 6 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે વલસાડમાં તંત્ર સતર્ક થયું. વલસાડ જિલ્લામાં મધુબન બંધના 10 પૈકી 8 દરવાજા 4 મીટર સુધી ખોલીને 50,679 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. ડાંગમાં અનરાધાર વરસાદને લીધે સાપુતારા માર્ગ પર ભેખડ ધસી પડતા તંત્ર દ્વારા કાટમાળ હટાવાયો. તેમજ પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગીરા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી તો જિલ્લાના 29 જેટલા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તાપીમાં પણ નદીઓમાં પાણીની સારી આવક થતાં વાલોડની

0: વાલ્મીકી નદી બે કાંઠે વહી રહી છે, જ્યારે વાલોડ ગામમાંથી સમરચાલી ફળિયાને જોડતા કોઝવે પર પાણી ભરાતા લોકોને 2 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. ભાવનગરના મહુવામાં પણ સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. દરમિયાન સુરતમાં 18 કલાકથી પણ વધુ સમય પછી પણ હજી પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે. સરથાણા શ્યામધામથી ગઢપુર માર્ગ પર કમર સુધીના પાણી ભરાયા છે. બચાવ કાર્ય કરવા આવેલી અગ્નિશમન દળની ગાડી પણ આ વરસાદી પાણીમાં ફસાઈ ગયાના અહેવાલ છે. પંચમહાલમાં પાવાગઢ ડુંગર પર માંચીથી રેવા પથના પગથિયા માર્ગે મહાકાળી માતાજીના મંદિર તરફ રાત્રે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પદયાત્રીઓની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. વરસાદના કારણે ભીખડ ધસી જવાની સંભાવનાને પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે પટેલ દ્વારા આગામી 6 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. એશિયાના સૌથી મોટા સુરતના કાપડ બજારના ભોયરામાં વરસાદી પાણી ભરાતા મોટા પાયે નુકસાન થયાના અહેવાલ છે. વેપારીઓએ સવારથી દુકાનોમાં રહેલા પાણી અને કાદવને બહાર કાઢીને સાડીને સુકાવવા મૂકી છે. આ અંગે સુરતમાં કાપડ ઉદ્યોગ અને વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા મુખ્ય મંડળ ફોસ્ટાના મહામંત્રી દિનેશ કટારિયાએ વધુ માહિતી આપી.
1: 80 बरसात होने की वजह से किसी को मौका मिला नहीं कि वो अपनी खुद की माल चिफ्टी कर सके. ऐसे में अंडरग्राउंड बेसमेंट जो होते हैं मार्केटों में, उन बेसमेंटों में बड़े पैमाने पे पानी आया है. इवन खाड़ी ने भी, वो भी पानी ने बैक मारा है, तो वो भी गंदा पानी भी मार्केटों के अंदर घुसा है. उससे लाखों नहीं करोड़ों का नुकसान हुआ है.
0: રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે.
2: अगले 2 दिन तक गुजरात राज्य है, उसमें कई स्थानों पर से लेकर अधिकांश स्थानों पर गुजरात क्षेत्र में, खासकर दक्षिण गुजरात क्षेत्र में बारिश की संभावना है. सौराष्ट्र में भी कुछ एक स्थानों पर बारिश की संभावना है, तो क्योंकि ये वेलमार्ट लो अभी मध्य प्रदेश पे है, इनके प्रभाव से यहाँ पे इक्का दुक्का स्थानों पर भारी बारिश हो सकती है, और जो बहुत भारी बारिश है वो साउथ गुजरात तक सीमित है.
0: મોરબીમાં યોજાયેલી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરની ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં છેલ્લા દિવસે આજે પહેલી મેચમાં રાજકોટે મોરબી અને સુરતે કચ્છને પરાજય આપ્યો. આજની છેલ્લી મેચમાં જામનગરની ટીમે સંજના મેનિયા અને જાંબુચા ડાયાના 2-2 ગોલ તથા ઉર્મિલા ધોરિયાના 1 ગોલની મદદથી અમદાવાદની ટીમને 5-0થી હરાવી અપસેટ સર્જ્યો હતો. હવે આવતીકાલે રાજકોટ અને સુરત વચ્ચે પહેલી તથા જામનગર અને વડોદરા વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાશે, જ્યારે 10 તારીખે ફાઇનલ મેચ રમાશે. અમદાવાદમાં કાલુપુરની ગોસ્વામી હવેલીના 16મી પેઢીના આચાર્ય અને હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય રણછોડલાલજી ગોસ્વામીની ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર 2025 માટે પસંદગી થઈ છે. સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ 2024-25 માટે તેમને આ પુરસ્કારથી સન્માનિત કરાશે. આ સાથે જ 550 વર્ષ જૂની હવેલી સંગીત પરંપરાને રાષ્ટ્રીય સન્માન મળ્યું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના તમામ માછીમારોને યાંત્રિક હોડીના ડીઝલ પર પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ રાહત આપવા રાજ્ય સરકારનો નિર્ણય. વર્ષ 2033 સુધીમાં રાજ્ય પોલીસમાં 50,000 ભરતી કરાશે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે 59 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરની ટીમનો સેમીફાઇનલમાં પ્રવેશ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन, धूप, अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.
4: सुबह जलाओ, शाम जलाओ,
5: देव दर्शन धूप.
4: सुबह जलाओ, शाम जलाओ,
5: देव दर्शन धूप.

FM 96.7 મેગાહર્ટ્ઝ, શ્રોતા મિત્રો, વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. રાતના 7:45 થઈ છે. આપને હવે સંભળાવીશું એક ગુજરાતી ગીત. મિત્રો, હર્ષ દરાવળ અને સાથીઓના સ્વરમાં આ ભાસ્કર વોરાની શબ્દરચના છે, સંગીત આપ્યું છે ગૌરાંગ વ્યાસે. ચાલો સાંભળીએ આ ગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હર્ષદા રાવળ અને સાથીઓના સ્વરમાં ભાસ્કર વોરાની ગીત રચના, સંગીતકાર ગૌરાંગ વ્યાસ. શ્રોતા મિત્રો, 7:50 રાત્રિના થવા જઈ રહ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતી સમાચાર અને ત્યારબાદ રાત્રે 8 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે જોડાઈશું કાર્યક્રમ હવા મહેલ માટે. તો થોડી ક્ષણોમાં સાંભળીએ ગુજરાતી સમાચાર.

નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની 3 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા. પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે યોગકર્તામાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પ્રંબાનંદ મંદિરની મુલાકાત લીધી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તમામ શક્ય સહાયની ખાતરી આપી. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સારા વરસાદને કારણે વરસાદની અછત ધરાવતા જિલ્લાઓની સંખ્યા 262થી ઘટીને 178 થઈ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે સંઘર્ષનો અંત લાવવા માટે થયેલો કરાર હવે અસરકારક નથી. અને ફિફા વિશ્વકપ માટે ક્વાર્ટર ફાઇનલમાં 8 દેશોની ટીમો ભાગ લેશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની 3 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા છે. ઓસ્ટ્રેલિયાની તેમની 3 દિવસની મુલાકાત દરમિયાન શ્રી મોદી મેલબોર્નમાં તેમના સમકક્ષ એન્થોની અલ્બેનીસ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. બંને નેતાઓ વચ્ચે ચર્ચામાં મહત્વપૂર્ણ ખનીજો, સાયબર સુરક્ષા ક્ષેત્ર, પુરવઠા શૃંખલા, સ્થિતિસ્થાપકતા, ઉભરતી ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગને આવરી લેવા આવશે. પ્રધાનમંત્રી મોદી ભારત ઓસ્ટ્રેલિયા મુખ્ય કાર્યકારી અધિકારી ફોરમમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓના મેળાવડાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો સાથે યોગકર્તામાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પ્રંબાનંદ મંદિરની મુલાકાત લીધી. પરંપરાગત સંગીત વાદ્યો અને શાસ્ત્રીય નૃત્યની મધુર ધૂન સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. શ્રી મોદીએ મુખ્ય શિવ મંદિરમાં પ્રાર્થના કરી અને

0: ભારત ઇન્ડોનેશિયા સહયોગ હેઠળ ચાલી રહેલા સંરક્ષણ કાર્યની સમીક્ષા કરી. પ્રધાનમંત્રી મોદીએ આ મુલાકાતને ઊંડો આધ્યાત્મિક અને યાદગાર અનુભવ ગણાવ્યો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પુનઃસ્થાપન પ્રોજેક્ટ બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
1: યોગ્ય કાર્તા કે ઇસ ભવ્ય મંદિર કોમ્પ્લેક્સ અબ જબ હમ પુનર્નિર્માણ કા કામ કરને જા રહે હૈ ઓર યે યુનેસ્કો કા વર્લ્ડ હેરિટેજ હૈ દુનિયા કે દૂર દૂર ક્ષેત્રો મે કહીં પર ભી જાએ હમેં કહીં ન કહીં ભારત કી સાંસ્કૃતિક વિરાસત કે દર્શન હોતે હૈ યે પૂરે સાઉથ ઇસ્ટ એશિયા કા દૂસરા સબસે બડા હમારી વિરાસત કી પહેચાન હૈ.
0: આ પ્રસંગે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવોએ કહ્યું કે પ્રંબાનન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સદીઓ જૂના સભ્યતાના સંબંધનું પ્રતીક છે. તેમણે મંદિર સંકુલના સંરક્ષણ અને પુનઃસ્થાપનમાં ભારતના સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ ખાલિદ અલ સબાહ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જયશંકરે જણાવ્યું કે તેમણે ક્રાઉન પ્રિન્સને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ભારત અને કુવૈત વચ્ચે દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા માટે ક્રાઉન પ્રિન્સની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી. વિદેશમંત્રીએ ખાડી ક્ષેત્રમાં વિકાસ પર પોતાના વિચારો આદાન પ્રદાન કરવા બદલ તેમનો આભાર પણ માન્યો. ગૃહમંત્રી અમિત શાહે આજે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સાથે દેશના મુખ્ય વિમાની મથક પર મુસાફરોની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને ઇમિગ્રેશન પદ્ધતિની સમીક્ષા કરી. બેઠક દરમિયાન શ્રી શાહે તમામ વિમાની મથક પર સ્વચાલિત એક્સરે ટ્રે રિટર્ન પદ્ધતિના તબક્કાવાર સ્થાપનનો નિર્દેશ આપ્યો. ગૃહમંત્રીએ જણાવ્યું કે 2027 સુધીમાં તમામ રાજ્ય મુખ્યાલયોમાં વિદેશી પ્રાદેશિક નોંધણી કચેરીઓ કાર્યરત થવી જોઈએ. તેમણે એ પણ નિર્દેશ આપ્યો કે અગરતલા અને જેવર વિમાની મથક પર અધિકૃત ઇમિગ્રેશન ચેકપોઇન્ટ શક્ય તેટલી વહેલી તકે કાર્યરત કરવામાં આવે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને તેમને શક્ય તમામ કેન્દ્રીય સહાયની ખાતરી આપી. શ્રી શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ્યમાં ભારે વરસાદ અને પૂર અંગે વાત કરી. શ્રી શાહે મુખ્યમંત્રીને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર આ કટોકટીનો સામનો કરવા માટે મહારાષ્ટ્ર સરકારને શક્ય તમામ સહાય પૂરી પાડશે. ગૃહમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ રાજ્યમાં ભારે વરસાદ અને પાણી ભરાવાથી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી અને કેન્દ્ર સરકારની શક્ય તમામ સહાયની ખાતરી આપી. દરમિયાન કેરળના મુખ્યમંત્રી વીડી સતીશને એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાયનાડ આપત્તિ અંગે તેમની સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું ગૃહમંત્રીએ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. હવામાન વિભાગે દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આગામી 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર દેશમાં આગળ વધવાની ધારણા છે. દરમિયાન ત્રિપુરામાં હવામાન વિભાગે આજે પશ્ચિમ ખોવાઈ, ધલાઈ અને ગોમતી જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સાંજે 6 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ની આગાહીના પગલે વલસાડમાં તંત્ર સતર્ક બન્યું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં સારો વરસાદ પડ્યો છે, જેના કારણે વરસાદની અછત ધરાવતા જિલ્લાઓની સંખ્યા 262થી ઘટીને 178 થઈ ગઈ છે. અલનીનોની સંભવિત અસરથી સમીક્ષા માટે નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં બોલતા ચૌહાણે જણાવ્યું કે જૂનમાં 33% વરસાદની ખાદ નોંધાઈ હતી, પરંતુ જુલાઈમાં આ ખાદ ઘટીને 24% થઈ ગઈ છે.
2: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टेयर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है उनकी बुआई को प्राथमिकता दें.
0: સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov

0: www.aim/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABD ને ફોલો કરશો. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે સંઘર્ષનો અંત લાવવા માટે થયેલો કરાર હવે અસરકારક નથી. તેમણે કહ્યું કે તેમને હાલમાં ઈરાન સાથે વાટાઘાટો કરવાની કોઈ ઈચ્છા નથી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તુર્કીની રાજધાની અંકારામાં નાટો સમિટ દરમિયાન યોજાયેલ પત્રકાર પરિષદમાં આ નિવેદન આપ્યું હતું. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હોર્મુઝ સમુદ્ર ધુનીમાં 3 તેલ ટેન્કર પર હુમલા બાદ તણાવ વધ્યો. અગાઉ ઈરાને બંદર શહેર મહશહર હોર્મોઝન પ્રાંતમાં અમેરિકાના લશ્કરી થાણા ઉપર મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને બદલો લીધો હતો. ફિફા વિશ્વકપ માટે ક્વાર્ટર ફાઇનલમાં 8 દેશોની ટીમો ભાગ લેશે. ફ્રાન્સ, મોરોક્કો, નોર્વે, ઇંગ્લેન્ડ, સ્પેન, બેલ્જિયમ, આર્જેન્ટિના અને સ્વિટ્ઝરલેન્ડે 16 રાઉન્ડ જીતીને છેલ્લા 8માં પોતાનું સ્થાન બનાવ્યું છે. નોકઆઉટ સ્ટેજ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરે છે, જેમાં દરેક ટીમ સેમિફાઇનલમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય રાખે છે. ફ્રાન્સ શુક્રવારે પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોનો સામનો કરશે. મેચ 1:30 વાગે શરૂ થશે, જ્યારે સ્પેન શનિવારે 12:30 વાગે બેલ્જિયમ સામે ટકરાશે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરમાં 23 કરોડથી વધુ લોકો નશામુક્ત ભારત અભિયાનમાં અત્યાર સુધીમાં જોડાયા છે. આમાં 7 કરોડ 81 લાખથી વધુ યુવાનો, 5 કરોડ 24 લાખ મહિલાઓ અને 17 લાખથી વધુ શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હીના રોહિણી સેક્ટર 16 વિસ્તારમાં આજે સાંજે એક ઇમારત ધરાશયી થઈ છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે 4-5 લોકો દટાયા હોવાની શંકા છે. એનડીઆરએફની 2 ટીમો પણ બચાવ અને રાહત કામગીરીમાં તહેનાત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની 3 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી ઓસ્ટ્રેલિયા જવા રવાના. પ્રધાનમંત્રી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે યોગકાર્તામાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પ્રંબાનંદ મંદિરની મુલાકાત લીધી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તમામ શક્ય સહાયની ખાતરી આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: आइए सुने कार्यक्रम हवा महल.

શ્રોતા મિત્રો, સ્વાગત આવકાર. જરૂખા અંતર્ગત આપને જણાવીશ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો અને આવતીકાલના દિવસના મુખ્ય કાર્યક્રમોની વિગતો. થોડી જ વારમાં 8:20 આપ સાંભળશો ચિત્રલોકમાં નવા જમાનાના ગીતો. ત્યારબાદ 9 આપકે લીએ 10 છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત આ કાર્યક્રમો વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કરીશું. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી શકશો રાત્રે 9:30. અને હવે આવતીકાલના દિવસના કાર્યક્રમોની વિગતો જણાવું. દિવસના શુભારંભે 6:05 અર્ચનામાં ભજનો અને ભક્તિગીતો સાંભળશો. 6:30 અમૃતધારામાં ચિંતનાત્મક વાર્તાલાપ પ્રસ્તુત કરશે લતા હિરાણી, વિષય છે ચરણ. શ્રી રામચરિત માનસ ગાન 6:35. કાર્યક્રમોની વિગતોમાં ક્રમશઃ આગળ વધીએ તો 6:45 સંગીત સરિતા, ત્યારબાદ 7 ભૂલે પીસરી ગીત અને 7:30 હમ હૈ રાહી પ્યાર કે આપ સાંભળશો વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી. 8:15 ત્રિવેણી, 8:30 ચિત્રલોક, 9:30 આજ કે ફનકારમાં કોઈ પણ એક કલાકાર કે કસબી પર આધારિત કાર્યક્રમ. 10:02 ગુજરાતી ગીતો પ્રસ્તુત થશે. ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમનો સમય 10:30 અને 11:02 શીર્ષક આધારિત ગીતોનો કાર્યક્રમ સાંભળશો દિલ સે. સુરીલા સદાબહાર ગીતો તરન્નુમ કાર્યક્રમમાં આપ સાંભળી શકશો 11:30. બપોરે 12:02 કાર્યક્રમ વિવરણ, 12:05 યાદો કી મહેફિલ કાર્યક્રમ અને 1 સુરીલા સફર કાર્યક્રમ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી રિલે થશે. કાર્યક્રમ ત્રિવેણીનો સમય 2:00

ગુજરાતી ગીતોના શોખીન શ્રોતાજનો, આપ ગુજરાતી ગીતો માણી શકશો બપોરે 2:35 મિનિટે. મિત્રો, રોજની જેમ સખી સહેલી બપોરે 3ના સમયે, પિટારા બપોરે 4ના સમયે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે.

સાંધ્ય પ્રસારણમાં સરગમ 5 વાગે, સુરીલી સાંજ 5:30, સુરીલા સફરમાં 1 કલાક આપ જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો માણી શકશો 6-7 દરમિયાન. મિત્રો, જયમાલા કાર્યક્રમ ફોજી દોસ્તો માટે 7 વાગે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી એક ગીત પ્રસ્તુત કરીશું 7:45, અને લઘુનાટિકા હવા મહેલ અંતર્ગત રાત્રે 8 સમયે 8:15, રાત્રે જરોખા અંતર્ગત કાર્યક્રમની વિગતો, અને ત્યારબાદ ચિત્રલોકમાં નવા જમાનાના ગીતો. રાત્રે 9 વાગે આપકે લીએ 10 વાગે છાયા ગીત, અને 10:30 ઢલતી જાય રાત આ કાર્યક્રમ આપ સાંભળશો વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રાત્રે 9:30 પ્રસ્તુત કરવામાં આવશે. તો આ હતી માહિતી અમારા આવતીકાલના દિવસના કાર્યક્રમોની. મિત્રો, FM 96.7 MHz આપ છો વિવિધ ભારતી અમદાવાદ સાથે, અને રાતના 8:20 થવા જઈ રહી છે. ચિત્રલોક કાર્યક્રમમાં હું તૈયાર છું આપનું મનોરંજન કરવા માટે નવા જમાનાના ગીતો સાથે. તો ચાલો દિલવાલે ફિલ્મના ગીત સાથે શરૂઆત કરીએ. અમિતાભ ભટ્ટાચાર્યની શબ્દરચના, પ્રીતમનું સંગીત, અરિજિત સિંહનો સ્વર.

દિનેશ વિજાન અને પ્રિયા સરૈયાની ગીત રચના હતી સચિન જીગરનું સંગીત. દિવ્ય કુમારના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બદલાપુર ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, ચિત્રલોકમાં હવે પછી આપને સંભળાવીએ છીએ પ્રેમ રતન ધનપાયો ફિલ્મનું આ ગીત, મોહમ્મદ ઇરફાન, દર્શન રાવલ, પલક મુચ્છન અને સાથીઓના સ્વરમાં. ગીતકાર છે ઇરશાદ કામિલ, સંગીતકાર હિમેશ રેશમિયા.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.

શ્રોતા મિત્રો, ચિત્રલોક કાર્યક્રમમાં બજરંગી ભાઈજાન ફિલ્મનું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી. કૌસર મુનીરની શબ્દરચના, પ્રીતમનું સંગીત, કે નો સ્વર.

રોય ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. કનિકા કપૂર, મીત બ્રોઝ, અંજાનના સ્વરમાં. ગીતકાર કુમાર, સંગીતકાર મીત બ્રોઝ અંજાન. શ્રોતા મિત્રો, ચિત્રલોક કાર્યક્રમની આ છેલ્લી પેશકશ હતી અને આ સાથે જ આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. FM 96.7 MHz વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. રાતના 8:45 થોડી જ વારમાં થશે તો આકાશવાણી દિલ્હી કેન્દ્ર સાથે જોડાઈશું અને સાંભળીશું સમાચાર સંધ્યા. તો થોડી જ વારમાં આપ સાંભળશો આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દી સમાચાર.

FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પર શ્રોતા મિત્રો ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ક્ષિતિજના ખિસ્સામાં નાખ્યો સૂરજનો સિક્કો આકાશે આખી આખી સાંજ ખરીદી લીધી અને સાંજ વીતતી આગળ વધતી ગઈ પછી સુર સંગીતના લયની સાથે રાતમાં પલટાઈ ગઈ. મિત્રો, રાત્રિના 9:30 થઈ છે અને સુરીલા ગીતો સાથે ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. પહેલું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી. સસુરાલ ફિલ્મનું આ ગીત છે, મોહમ્મદ રફીનો સ્વર, ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિશન.

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: મજરૂહની શબ્દરચના, સચિન દેવ બર્મનનું સંગીત, મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં સાંભળીએ બમ્બઈ કા બાબુ ફિલ્મનું આ ગીત.

ની શબ્દ રચના છે ઓપી નૈયર, સંગીત આશા ભોસલે અને મીનુ પુરુષોત્તમ ગાઈ રહ્યા છે આ ગીત. ફિલ્મનું નામ છે યે રાત ફિર.

0: 1971માં બનેલ ફિલ્મ કારવાનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. મજરૂહની શબ્દરચના, રાહુલ દેવ બર્મનનું સંગીત, લતા મંગેશકર અને સાથીઓનો સ્વર. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા છો FM 96.7 MHz વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી.
1: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर. हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
0: અને મિત્રો, કાર્યક્રમનું સમાપન કરીશું એક ખૂબ જ સુપ્રસિદ્ધ અભિનેત્રી નીતુ સિંહના ફિલ્મના ગીત સાથે. તેમને જન્મદિવસની શુભકામનાઓ આપતા તેમના ફિલ્મનું ગીત સાંભળતા સાંભળતા ગુલશન બાવરાની શબ્દરચના છે, રાહુલ દેવ બર્મનનું સંગીત, કિશોર કુમાર, આશા ભોસલે અને સાથીઓનો સ્વર છે. ફિલ્મ જૂઠા કહીં કા. અને ખાસ ઉલ્લેખનીય એ છે કે પર્દા પર તેમની સાથે તેમના પતિ ઋષિ કપૂર છે. તો ચાલો માણીએ આ ગીત, ફિલ્મ જૂઠા કહીં કા.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ વિવિધ ભારતી અમદાવાદ એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પરથી. થોડી જ વારમાં જોડાઈશું મુંબઈ કેન્દ્ર સાથે કાર્યક્રમ છાયા ગીત.